નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

0: ગુડ મોર્નિંગ પરંતુ આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું.

કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આપણે ગીતામૃતમનો સરળતાથી અભ્યાસ કરતા કરતા ગીતાના ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગને સમજ્યા પછી

ગુણત્રય વિભાગ યોગમાં 14મા અધ્યાયમાં ચાલી રહ્યા છે. પરમ ચૈતન્ય અને જડ જગત એ બે તત્વો આપણી નજર સામે સ્પષ્ટ હોય અને આપણે ત્યાં મૂંઝાયા કરીએ કે દરેક શરીરની અંદર આત્મા છે, આપણે પરમાત્માની વાત કરીએ છીએ, તો અહીંયા કોઈ પણ માણસ મૂંઝાઈ જાય. એ જ્ઞાનના માર્ગે ચાલતો હોય કે ભક્તિના માર્ગે ચાલતો હોય મૂંઝાય, એના જવાબો શરૂ કર્યા છે. અને એ જવાબમાં 14મા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ સમસ્ત જડ જગત જે છે, જેને ક્યારેક પ્રકૃતિ તરીકે ઓળખાવવામાં આવે છે, ક્યારેક નશ્વર જગત તરીકે ઓળખાવવામાં આવે છે, તે ત્રણ ગુણનું બનેલું છે, સત્વ રજસ તમસ. આપણે આ ત્રણેયના લક્ષણો પણ જોયા છે, આ ત્રણેયના પરિણામો પણ જોયા છે, આ ત્રણેયના કારણે પ્રાપ્ત થનારા ફળ પણ આપણે જોયા છે. છેલ્લે કહ્યું તું કે ઉર્ધ્વ ગતિ પામે છે સાત્વિક મનુષ્ય, રાજસ છે એ મધ્યમ ગતિને પ્રાપ્ત કરે છે, અને તામસ તો છે એ કીટ કૃમિ સદૃશ છે, એ અધો ગતિને પામે છે. આ ત્રણેયની વાત સળંગ કર્યા પછી વાત એ છે કે આ ત્રણ ગુણ સ્વરૂપ પ્રકૃતિ, આ ત્રણ ગુણ પોતાનાથી, ત્રણ ગુણોથી યુક્ત જડ એવા શરીરની અંદર, દેહની અંદર રહેલો જે દેહી છે, એ દેહીને બંધન કરતા થાય છે. હકીકતમાં તો એનામાં બાંધવાની કોઈ શક્તિ નથી, કારણ કે દેહી કોઈ વસ્તુ નથી, પદાર્થ નથી કે જેને દોરડાથી બાંધી શકાય. પણ જેને આપણે સંસારનું બંધન કહીએ છીએ, તે સંસારનું બંધન આ છે કે માણસ પોતાનું ન હોવા છતાં પોતાનું છે એમ માનવા માંડે, નિર્ગુણ છે પણ સગુણ છે એવું એને પોતાને પ્રતીત થવા લાગે. સત્વ પ્રધાનતા, રજસ પ્રધાનતા, તમસ પ્રધાનતા એનામાં આપણને, એને પોતાને દેહીને પણ જોવા મળે. અને એટલે સત્વસ્થ હોય, જ્યાં સત્વનું પ્રાધાન્ય છે એવા શરીરમાં રહેલો જે દેહી છે એ ઉર્ધ્વ ગતિને પામે, રાજસ છે એ મધ્યમ ગતિને પામે વગેરે. પણ મૂળ વાત આ છે કે એ જે અંદર રહેલો દેહી છે એ તો પરમાત્મા તત્વ છે, એને આ ગુણો સાથે ખરેખર તો સીધે સીધી કોઈ લેવા દેવા છે જ નહીં. જે કોઈ કાર્યો થાય છે, જે કોઈ કર્મો થાય છે, એ બધા દેહ કરે છે, ત્રિગુણાત્મક છે તો દેહ છે, દેહી ત્રિગુણાત્મક નથી. દેહી છે એ તો નિર્ગુણ છે, નિરાકાર છે, અંદર રહેલું તત્વ જે છે, ચૈતન્ય જે છે, આત્મા જે છે, અને જીવાત્મા કહેતા હોઈએ તો જીવાત્મા જે છે એ નિર્ગુણ છે, નિરાકાર છે. આ વાત જો સમજાય તો સાચું સમજાય એમ કહેવાય. આગળ કહ્યું છે યઃ પશ્યતિ સ પશ્યતિ, જે આ જુએ છે તે જુએ છે સાચું. તો આજે ગુણોની વાત કરી, જુદા જુદા ગણોની વાત કરી, ત્યાં જે જીવાત્મા છે એ તો દ્રષ્ટા છે, દ્રષ્ટા છે, દ્રષ્ટા છે એટલે જોનાર છે, સાક્ષી છે. નદીના કિનારા ઉપર આપણે ઉભા હોઈએ અને નદીની અંદર કોઈ પાંદડા ઊંચા નીચા થતા વહેતા હોય એ આપણે જોઈએ, તો એ પાંદડા આપણને શું કરે છે? કઈ નથી કરતા. શેરડીનું ખેતર ધોવાઈ ગયું છે અને ત્યાંથી ચાલ્યા આવે છે પ્રવાહમાં તણાતા તણાતા સાંઠાઓ, તો એ સાંઠાઓ સાથે તટ ઉપર ઉભેલા માણસને શું નિસ્બત છે? તણાય છે, એ જુએ છે, સાક્ષી ભાવ છે, દ્રષ્ટા છે. નાન્ય

ધર્મ એ પોતે કરતા તો છે જ નહીં, દ્રષ્ટા છે, આ બધું ચાલ્યા કરે છે અને જોયા કરે છે. એટલે જે ખરેખર જીવાત્મા છે, જડ એવા શરીરની અંદર ચૈતન્ય રહેલું છે એમ આપણને જે દેખાય છે, તે પોતે કરતા નથી. ગુણેભ્યઃ અન્યમ, ગુણોથી અલગ છે. આ જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે એનાથી એ સાવ ભિન્ન છે, જુદો છે, અલગ છે. એને ને આને સીધો કોઈ સંબંધ નથી, છતાં સીધો સંબંધ હોય એવું એને લાગે છે. સામાન્ય માણસ છે એ એમ માને કે અહમ કરતા હું કરતા છું, મને જ્ઞાન છે, મને અજ્ઞાન છે, હું સુખી છું. ખરેખર તો એ જીવાત્મા નિર્લેપ છે, એને કઈ જ ના હોય પણ લાગે કે છે, કારણ પેલું સાનિધ્ય છે ને એને કારણે. પણ જે આ જુએ સાચું કે અંદર રહેલો જીવાત્મા જે છે એ તો સાક્ષી ભાવે રહેલો છે, એ તો જે દુનિયામાં ચાલ્યા કરે છે અને જોયા કરે છે, કરતા છે તો ગુણો છે, ગુણોથી બનેલું શરીર છે, એવા બીજા શરીરો છે એ પણ ગુણોથી બનેલા છે. તો આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ જે છે એની અંદર જે કાર્ય કરે છે એ તો ગુણો કરે છે, અને આ ગુણથી પર જે છે, ગુણેભ્યશ્ચ પરમ, આ ગુણોથી પર તત્વ જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ચિત્તી સ્વરૂપ તો એ છે, અને પેલો દ્રષ્ટા છે એ જુએ છે કોને, જે કરે છે તેને જુએ છે. એટલે આ દેહની સાથે જોડાયેલો જીવાત્મા જે છે એ વસ્તુતઃ કરતા ભોગતા છે નહીં, પરંતુ છે એવો આભાસ જે થાય છે. એનામાં કર્તૃત્વનું જે આરોપણ આપણાથી અજાણપણે થઈ જાય છે એ ના થાય, અને જે સત્ય છે તે જુએ. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ.

એ સાક્ષીભૂત છે અને સાક્ષીભૂત હોવાને કારણે કરતા રૂપ બીજું કોઈ તત્વ છે એમ નથી જોતો, પણ ગુણો જ કરતા છે એ સમજી જાય છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ, તે ઈશ્વરત્વને પ્રાપ્ત કરે છે, તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મદભાવમ સહ અધિગચ્છતિ, તે મદભાવ એટલે મારા ભાવને પ્રાપ્ત કરે છે, મારાપણાને ઈશ્વરપણાને ઈશ્વર તત્વને પામે છે. એટલે આ જ વાત છે કે સૃષ્ટિના બે તત્વો, આ બે તત્વોમાંથી એક ક્રિયાશીલ છે અને એક સ્થિર છે, જેનામાં શક્તિ કર્તૃત્વ શક્તિ નથી પણ કરે છે. કારણ કે એને આનું સામીપ્ય છે, સાનિધ્ય છે, અને એટલે કરતા તો એ છે, પણ જો પોતે પોતાને કરતા માનવા લાગે તો એમ માનવાને કારણે એની સાથે જોડાઈ જાય છે અને પછી સંસારના બધા સુખ દુઃખ મોહ વગેરે નો એને અનુભવ થાય છે. એ અનુભવનારું શરીર હોવા છતાં પોતે અનુભવે છે એમ માને છે. હાથ ઉપર જોરથી કંઈક વાગ્યું તો હાથને વાગ્યું છે એમ માનવાને બદલે મને વાગ્યું છે એમ માનવા માંડે, ત્યાંથી સંસારની શરૂઆત થઈ જાય. તો કરતા જે છે એ પ્રકૃતિ છે અને પુરુષ જે છે એ કેવળ સાક્ષી છે. આ વાતનું જ્ઞાન થઈ જાય તો એ પછી ઈશ્વરની પ્રાપ્તિ સહેલાઈથી કરી શકે છે. પછી વાતમાં કઈ બહુ લાંબુ તથ્ય

समुद्भवान् जन्म मृत्यु जरा दुखैर विमुक्तो मृतमश्नुते। विष्णु श्लोक से 19 માં કહ્યું કે બે જે છે એમાંથી એક તો પરમ ચૈતન્ય છે। આપણે પહેલા બે એક વખત જે દાખલો આપ્યો છે ફરી એક વખત આપી દઈએ કે જો એક બાજુ લોહ ચુંબકનો બળવાન પથ્થર પડ્યો હોય મોટું

ના કણો ચાલવા માટે તો ચાલવાની ક્રિયા કરનાર તો લોખંડ ના કણો છે. કૃષ્ણ શક્તિ છે કેવળ, એ ન હોત તો ન ચાલતા હોત એ વાત જુદી છે, પણ એ ચાલવાની ક્રિયા કરનાર તત્વ છે એ જુદું છે, એ અચેતન છે, એનામાં શક્તિ નથી. એટલે જો આપણું શરીર કામ કરે છે, આપણે શરીર કામ કરતું હોય ત્યારે એમ સમજીએ કે હું કામ કરું છું, હું દાન કરું છું, હું ધર્મ કરું છું, હું વગેરેની સાથે આપણે જોડાઈ જઈએ, ત્યારે શું થાય છે તો કે ત્યારે સંસારની શરૂઆત થાય છે. એ જ સંસારણ છે, એ જ બંધન કરતા છે. બંધન કરતા બીજા કોઈ નાના નાના મોટા મોટા તત્વો છે જ નહીં. એટલે વીસમા શ્લોકમાં તો બહુ સ્પષ્ટ કહે છે, ત્રણ ગુણોથી પ્રકૃતિ છે. તો એતાન આ સત્વ રજસ તમસ એ ત્રણ ગુણાન અતીત્ય, એ ત્રણ ગુણોને ઓળંગી જઈને, ત્રણ ગુણોને પાર કરી જઈને, ત્રણ ગુણોથી પોતે સમગ્રપણે અલગ છે એવી પ્રતીતિ પોતાની જાતને થવા દઈને, ત્રણ ગુણાન અતીત્ય એતાન ત્રણ ગુણાન, આ ત્રણ ગુણો સત્વ રજસ તમસ વગેરે અતીત્ય. કારણ કે આ ત્રણ ગુણો કેવા છે, દેહ સમુદ્ભવાન, દેહ થી ઉત્પન્ન થયેલ અથવા તો દેહમાં ઉત્પન્ન થયેલ, શરીરની ઉત્પત્તિ જે થઈ છે તે આ ત્રણ થી થઈ છે, પ્રકૃતિ થી થઈ છે, પંચભૂત છે, પંચ તન્માત્રાઓ છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, આ બધા એકઠા થઈને શરીર બન્યું છે અને આ બધા ત્રિગુણાત્મક છે. એનો એક ક્રમ છે કેવી રીતે ઉત્પન્ન થયા. તો એ બધાથી બનેલું જે શરીર છે, દેહની ઉત્પત્તિના કારણ રૂપ તો આ ત્રણ ગુણો છે. એમાં સત્વ પ્રધાનતા હોય, રજસ પ્રધાનતા હોય, તમસ પ્રધાનતા હોય, એ તમારે જે રીતે જોવું હોય એ રીતે પછી જુઓ. પણ આ ત્રણ દેહ સમુદ્ભવાન એતાન ત્રણ ગુણાન, આ ત્રણ ગુણોને અતીત્ય એને ઓળંગી જઈને, આ ત્રણ સાથે મારે કોઈ નિસ્બત નથી, આ મારા ગુણ છે એમ મને લાગવું જોઈએ નહીં અંદરના જીવાત્માને. દેહી, દેહમાં રહેલો, દેહી દેહમાં ક્યાં રહેલો છે તમે ચોક્કસ પિનપોઈન્ટ ના કરી શકો, કારણ કે સમગ્ર અસ્તિત્વ તમારું એની સાથે સંકળાયેલું છે અને એટલે જ એને હું કરું છું એમ લાગે છે. વસ્તુતઃ એવું નથી તો તમે ત્રણેય ગુણોને તરી ગયા. હું પ્રકૃતિ નથી એટલે હું શરીર નથી. જો હું શરીર નથી તો તું પણ નથી, તે પણ નથી. આ ભાવ જો આવી ગયો તો શરીરને થનારા જે આ બધાના પરિણામો છે એ પણ મારા નથી. દુઃખ થયું તો કોને થયું, શરીરને થયું. સુખ થયું તો કોને થયું, શરીરને થયું. જન્મ થયો તો કોનો થયો, શરીરનો થયો. મૃત્યુ થયું તો કોનું થયું, શરીરનું થયું. આ જે બધી વસ્તુઓ છે એ શરીરની સાથે સંકળાયેલી છે, પ્રકૃતિની સાથે સંકળાયેલી છે, પેલા ત્રણ ગુણોની સાથે સંકળાયેલી છે, જીવાત્માની સાથે સંકળાયેલી નથી. દેહી જે છે એની સાથે સંકળાયેલી નથી, એની છે જ નહીં. તો ગુણાત્મકતાને પાર કરી દે એક વખતે તો પછી જન્મ મૃત્યુ જરા દુઃખૈર વિમુક્તો, જન્મ મૃત્યુ જરા વૃદ્ધાવસ્થા રોગ આ બધું શરીરને હોય,

અને આપણે એને પોતાનું સમજ્યા કરીએ. હું સુખી છું, હું દુખી છું, હું ઘરડો છું, હું બાળક છું. શરીરના ધર્મો છે આ બધા, અને શરીરના ધર્મો છે એટલે ગુણોના ધર્મો છે, સત્પરજસ તમસને કારણે થયેલા છે. આને તરી ગયો છે, માટે એને દુઃખ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ સુખ કશું એને અડતું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં એક સમાન રહી શકે છે. એટલા માટે પહેલા પણ કહેવાયેલું વાક્ય ફરી એક વખત કહેવાયું, અમૃતમ અશ્નુતે, તે અમરત્વને પામે છે, અમૃતત્વને પામે છે. અમૃતત્વ, અમૃત એટલે પરમાનંદ સ્વરૂપ હોવું, એ ઈશ્વર વસ્તુતઃ પરમાનંદ સ્વરૂપ જ છે, આત્મા છે, એ આનંદ સ્વરૂપ છે, સુખ દુઃખ સ્વરૂપ નથી. સુખ દુઃખ તો આવે છે ને જાય છે, સુખ દુઃખ તો બીજાના ઉપર આધારિત છે, એ તો ઇન્દ્રિયો સુધી કે મન સુધી મર્યાદિત છે, સીમિત છે, મનને ખબર પડે છે. ગળ્યું ભાવે છે ને કડવું નથી ભાવતું, મનને ખબર છે ને, મન સુધી સંબંધ છે ને, મન આજ્ઞા કરે કે આ લો ને આ ના લો. તો એ તો શરીર એ કામ કરે છે. હું અંદર બેઠેલો જે આત્મા છે એને કોઈ નિસ્બત નથી, એ તો એમને એમ છે, પેલો સ્થિર લોહ ચુંબક નો પથ્થર પડ્યો છે એમ. પણ મારું છે એમ સમજવા માંડે, સ્ફટિકની બાજુમાં પડેલું જપા કુસુમ લાલ હોય અને પછી પેલા સ્ફટિકમાં લાલાશ દેખાતી હોય તો સ્ફટિકની લાલાશ નથી એ. અને તો પછી લાલાશ ને કારણે જે થનારું હોય તે એને થતું જ નથી. તો વાત ત્યાં આવીને ઉભી રહે છે કે એ અમૃતમ અશ્નુતે, અમૃત ને ભોગવે છે, ખાય છે, અમૃત ને ભોગવે છે, ખાય છે, એટલે મોક્ષના આનંદ ને પ્રાપ્ત કરે છે. આગળ પણ આ જ શબ્દો હતા, અમૃતમ અશ્નુતે, અમૃતત્વ ને પામે છે. અમૃત નામનો કોઈ પેય પદાર્થ છે એમ આપણે નહીં ગણવું જોઈએ. અમૃત નામની કોઈ પીવાની વસ્તુ છે, સરસ મજાનો શરબત થી વધારે મીઠો રસ, એવો અર્થ નથી. અમૃતત્વને પામે છે એટલે મોક્ષને પામે છે, મુક્તિને પામે છે, પરમધામને પામે છે, પરમેશ્વરને પામે છે, પરમાત્માને પામે છે. જે રીતે આપણે ગણતા હોઈએ કે ઓળખતા હોઈએ તે રીતે તે પદને પ્રાપ્ત કરે છે, ઈશ્વરત્વને પ્રાપ્ત કરે છે. મદભાવમ અધિગચ્છતિ. મૂળ વાત આ છે કે બે જુદા છે એની પ્રતિતિ તમને એક વખત થઈ જવી જોઈએ. તો આ જે ઈશ્વર છે, પરમેશ્વર છે, જીવાત્મા છે, પુરુષ તરીકે જેને ઓળખવામાં આવે છે, તે છે, તે આ જડ જગત થી તદ્દન ભિન્ન છે. અને તદ્દન ભિન્ન છે એટલે જડ જગત ને થનારા ધર્મો અનુભવો એનાથી એ પર છે, એ હંમેશા મુક્ત છે, છે મુક્ત, બંધાયેલો છે એવું લાગે છે, એ ભ્રાંતિ છે. અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે બંધાયેલો છે એવું લાગે છે, છે નહીં. દૂર કરવાનું છે, અજ્ઞાનને દૂર કરવાનું છે. બંધનને દૂર કરવા કોઈ દોરડાથી બાંધેલું છે એમ નથી, એનાથી અને અજ્ઞાનથી એને મુક્ત કરવાનો છે. તો જ્ઞાન થયું એટલે મોક્ષ થયો, એટલે અમરત્વ મળી ગયું, અમૃતત્વ મળી ગયું. અહીંયા કોઈને પણ પ્રશ્ન થાય, અર્જુનને પ્રશ્ન થાય છે, આટલે આવ્યા પછી આટલું સાંભળ્યું અને સમજ્યો એટલે એને પ્રશ્નો થયા. કયા પ્રશ્નો થયા? આપણને પણ આ પ્રશ્નો થવા જોઈએ.

ત્રણ પ્રશ્નો પૂછી નાખ્યા અર્જુને એક સાથે, એક સાથે ત્રણ પ્રશ્નો પૂછી નાખ્યા. માની લીધું કે નિર્ગુણ નિરાકાર એવું જે ચૈતન્ય તત્વ છે એ શરીરની સાથે જોડાયેલું છે, અને એ ચૈતન્ય તત્વ છે, અને શરીર તો અચેતન છે, અને એને જે કરવાનું છે આને કરવાનું જ નથી.

એક વખત સમજી લીધું, પણ આના લક્ષણો શું, આને સમજી શું કેવી રીતે, આને ઓળખી શું કેવી રીતે? મને એમ કહો કે આ અચેતન થી મુક્ત એવો જે ઈશ્વર છે એ કયા લક્ષણો થી ઓળખી શકાય? લક્ષણ એટલે વ્યાખ્યા, પરિભાષા, એને કેવી રીતે જુદો પાડી શકાય, તે એનું લિંગ શું, કઈ લિંગ, એનું લિંગ જે હોય એને ઓળખવા માટેનું મુખ્ય ચિહ્ન જે હોય તેને લિંગ કહેવાય. આપણે વારંવાર આપેલું ઉદાહરણ ફરી એક વખત લઈએ કે પર્વત ઉપર અગ્નિ છે એનું જ્ઞાન થાય, પર્વત ઉપર ધુમાડો હોવાને કારણે આપણે પર્વત ઉપર ચડ્યા નથી, ગયા નથી, અગ્નિ જોયો નથી, પણ ધુમાડો જોયો એટલે ખબર પડે કે અગ્નિ છે. ધુમાડો તેનું લિંગ છે, તેનું લક્ષણ છે, તેનું ચિહ્ન છે. જો યોગ્ય લિંગ ની ખબર પડે તો યોગ્ય લિંગી ની પણ ખબર પડે, જેનું લિંગ હોય તેની. ધુમાડો એ અગ્નિ નું લિંગ છે. તો મને કહો કે એનું કયું લક્ષણ, પાછું બહુવચન વાપર્યું છે, કૈર લિંગ, એના લક્ષણો કયા, કેવી રીતે ઓળખાય, આપણને ખબર કેવી રીતે પડે કે આ ચૈતન્ય છે, આ અચેતન છે, અચેતન તો આપણને દેખાય છે, સમજાય છે, પણ પેલાને કેવી રીતે ઓળખવું, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે. નિરાકાર જ હોય તો એની પછી કઈક તો ક્યાંક તો કોઈ ઓળખ હોવી જોઈએ ને. કૈર લિંગૈઃ ગુણાન એતાન અતીતો ભવતિ પ્રભો. હે પ્રભુ, હવે સંબોધન બદલાઈ ગયું છે અર્જુનનું. અર્જુન હવે પ્રભુ એમ કહીને સંબોધતો થઈ ગયો છે. હે પ્રભુ, મને એ કહો કે આ ત્રણ ગુણોથી અતીત એવું એક જે તત્વ છે તો એના લક્ષણો કયા, આ ત્રણ ગુણથી પર જે છે એના લક્ષણ શું છે, એના ચિહ્ન શું છે, એને ઓળખી શકાય એવી કઈ વસ્તુ છે? કારણ કે તમે વાત કહી એના કારણે તો રહસ્યના કુંડાળા ગૂંટાઈ ગયા. જે વિશ્વરૂપ દર્શન બતાવ્યું હતું એમાં તો બધા જોઈ શકાતા હતા, આ તો જે ન જોઈ શકાય એની વાત કરી. સગુણ ઉપાસક ને તો તમે કહી દો કે આત્મા વંશી છે અને માથે મૂર મુગુટ છે અને પીળું પિતાંબર ધાર્યું છે, તો એને અમે કૃષ્ણ કહી દઈશું, એ આના ચિહ્ન છે. પણ આ ગુણોથી પર એવું એક તત્વ છે જે ચૈતન્ય સ્વરૂપ છે, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, એમ જે કહ્યા કરો છો, મતે મુજાઈ જાય તો મને કહો. હે પ્રભુ, મને કહો. એક પ્રશ્ન, પ્રશ્ન નંબર એક, પહેલો પ્રશ્ન છે એ શું છે કે કૈર લિંગઈહી, આ ગુણોથી અતીત જે પુરુષની તમે વાત કરો છો તેના લક્ષણો કયા, કયા લક્ષણોથી યુક્ત છે, એના લિંગ શું, એની ઓળખ શું? એક પ્રશ્ન. કૈર લિંગ ત્રિન ગુણાન એતાન અતીતો ભવતી પ્રભુ. બે તત્વો કયા? એક તો પ્રકૃતિ છે જે ત્રિગુણાત્મિકા છે, તો ત્રિગુણાત્મક નથી એવું જે તત્વ કહ્યું એના લક્ષણ શું, એના ચિહ્ન શું? એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, કિમાચાર એ શું આચરણ કરે છે, એનું આચરણ શું, એનું કામ શું? એને ઓળખવો હોય તો એનું આચરણ કેવું પડે ને, એ કેવો આચાર કરે છે, એ કેવો વ્યવહાર કરે છે, એ કેવા કામ કરે છે? કરતા જ નથી. કરતા હોય તો એ કરે ને, કરતા તો છે નહીં, અકર્તા છે. એટલા માટે આ કરતા શબ્દ વાપરવાના બદલે આચાર શબ્દ વાપરે છે કે એનો આચાર શું. આ જે પરમ તત્વ છે એ પરમ તત્વને મારે ઓળખવું છે તો મારે એની ઓળખાણ માટે એના લક્ષણો જોવા પડે. ખોટા હોય તો એ લક્ષણો તો હોય ને.

0: સાડી પહેરીને આવે તો સ્ત્રી અને ધોતિયું પહેરીને આવે તો પુરુષ. એક બાહ્ય લક્ષણ છે, ખોટું છે, પણ છે. કોઈ પુરુષે સાડી પહેરી લીધી તો આપણે એને સ્ત્રી ના માની શકીએ, પણ ઉપર ઉપરનું છે બાહ્ય. એમના ઘરે જાઓ, રસોઈ કરતી હશે બેન અને દીવાનખાનામાં બેઠા બેઠા ભાઈ લખતા હશે, તો બંનેના આચાર થયા ને, કઈક તો હોવું જોઈએ ને. આચાર શું આનો? તો પ્રશ્ન પહેલો, એનું ચિહ્ન, એનું લિંગ, એનું હોવાપણાની ઓળખ શું? બીજો પ્રશ્ન આવ્યો, કિમાચાર, એનો આચાર શું? એ કેવું આચરણ કરે છે? અને ત્રીજી વસ્તુ, ત્રીજો પ્રશ્ન આવ્યો આની સાથે જ સંકળાયેલો, કે તમે ત્રણેય ગુણોને અતીત હોય તે એમ કહ્યું, અને ત્રણેય ગુણો સાથે સંકળાયેલો હોય છે એમ પણ કહ્યું, તો આ ત્રણેય ગુણોને ઓળંગવા તો કેવી રીતે ઓળંગવા? કેવી રીતે અતિવર્તતે? કથમ શબ્દ વાપર્યો છે, કથમ, કેવી રીતે એને ઓળંગી શકાય? કથમ અતિવર્તતે, આ ત્રણેય ગુણોને ઓળંગી જાય છે એમ કહ્યું, તો એ કેવી રીતે ઓળંગી લે છે એ તમે કહો, તો અમે આ પરમ તત્વને ઓળખી શકીએ, આ આત્મ તત્વને ઓળખી શકીએ. 21મા શ્લોકમાં આવો અર્જુને પ્રશ્ન કર્યો છે, અને 22મા શ્લોકથી કૃષ્ણ એનો જવાબ આપવાની શરૂઆત કરે છે. હવે પછી આપણે મળીશું, ત્યારે એ જવાબને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાં સુધી આપણે આ વિશે થોડું મનન કરતા રહીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. આજે શિક્ષક દિવસ, તો આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. હા મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે આહુજા હિમાંશુ હરીશભાઈ, ગીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર. તો ચાલો સાંભળીએ શિક્ષક દિવસ વિશેની વાત.
1: નમસ્કાર પ્રિય શ્રોતાઓ, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. હું છું હિમાંશુ આહુજા. મારો વિષય છે અર્થશાસ્ત્ર. હું જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરું છું. આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ છે કે જેણે તમને માત્ર ભણાવ્યા નથી, પણ જ્યારે તમે હારી રહ્યા હતા ત્યારે તમને હિંમત આપી, જ્યારે તમે રસ્તો ભૂલી ગયા હતા ત્યારે તમને દિશા બતાવી, અને જ્યારે તમને પોતાના પર વિશ્વાસ ન હતો ત્યારે કહ્યું, મને તારા પર વિશ્વાસ છે. જો એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં છે તો મિત્રો, એ જ છે તમારા સાચા શિક્ષક. આજે છે એવો જ એક ખાસ દિવસ, શિક્ષક દિવસ. અને આ સુંદર દિવસની શરૂઆત કરીએ કબીરદાસજીના અમર શબ્દોથી. ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. કબીરદાસજી કહે છે, જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય તો પહેલા કોને ચરણ સ્પર્શવા? તો કબીરજી કહે છે, તો પહેલા ગુરુને નમન કરવું, કારણ કે ગુરુએ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. અને કબીરદાસજીનો બીજો ખૂબ જ સુંદર દોહો છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મળે ના મોક્ષ, ગુરુ બિન લિખે ના સત્યગુ, ગુરુ બિન મીટે ના દોષ. મિત્રો, આ દોહાનો અર્થ ખૂબ ઊંડો છે. ગુરુ વિના સાચું જ્ઞાન જન્મતું નથી. માત્ર પુસ્તકો વાંચવાથી માહિતી મળી શકે, માત્ર મોબાઈલથી જવાબ મળી શકે, પરંતુ જ્ઞાનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેવી રીતે સમજવો, અને જીવનમાં સાચી દિશા કેવી રીતે પસંદ કરવી, એ ગુરુ શીખવે છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન શિક્ષક અને તત્વચિંતક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પણ મિત્રો, શિક્ષક એટલે માત્ર વર્ગખંડમાં ઊભા રહીને પાઠ ભણાવનાર વ્યક્તિ?

ના, શિક્ષક તો એ છે કે જે આપણા જીવનમાં જ્ઞાન આપે, સંસ્કાર આપે, હિંમત આપે અને સપનાઓને દિશા આપે. કોઈ સુંદર રીતે કહી ગયું છે કે શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, આપસે અપની પહેચાન કરા દે, મુશ્કેલો સે લડકર આગે બઢ જાઓ તુમ, વહ તુમે ઇતના સમજદાર બના દે, તરાશ દે હીરે કી તરહ તુમકો, દુનિયા કે રાષ્ટ્રો પર ચલના સિખા દે. શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, શિક્ષક વહી હૈ જો જીના સિખા દે. અને ખરેખર મિત્રો, શિક્ષક આપણને માત્ર જીવવાનું નહીં પણ સાચી રીતે જીવવાનું શીખવે છે. મિત્રો, એક દીવા વિશે વિચારજો. દીવો જ્યારે બળે છે ત્યારે શું થાય? તે પોતે ધીમે ધીમે ઓગળે છે, પોતાનું તેલ ખર્ચે છે, પોતાની જાતને બાળે છે, પણ બદલામાં બીજાને પ્રકાશ આપે છે. દીવો ક્યારેય પૂછતો નથી, હું બળું છું તો મને શું મળશે? તે બસ બળતો રહે છે જેથી કોઈ બીજાને અંધકારમાં રસ્તો દેખાય. અને મિત્રો, શિક્ષક પણ એવો જ દીવો છે. શિક્ષક પોતાના જીવનનો સમય આપે છે, પોતાનો અનુભવ આપે છે, પોતાનું જ્ઞાન આપે છે. ક્યારેક પોતાની ચિંતા ભૂલીને પણ વિદ્યાર્થીના ભવિષ્યની ચિંતા કરે છે. એક શિક્ષક કદાચ દરરોજ એક જ પાઠ ભણાવે, પરંતુ એને ખબર હોય છે કે આ પાઠ કોઈના જીવનનું આખું ભવિષ્ય બદલી શકે છે. એટલે જ શિક્ષક પોતે મહેનતના તાપમાં બળે છે જેથી વિદ્યાર્થીના જીવનમાં સફળતાનો પ્રકાશ ફેલાય. દીવો પોતે અંધકારમાં રહે છે. એ જ એક સારા શિક્ષક કદાચ એક વ્યક્તિ હોય, પણ તે હજારો જીવનને પ્રકાશિત કરી શકે છે. અને હવે મિત્રો, શિક્ષકને હું એક બીજી વસ્તુ સાથે સરખાવું તો તે છે પારસમણી. કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનામાં બદલાઈ જાય, પણ અહીં એક વાત વિચારવા જેવી છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ શિક્ષક માણસની અંદરનું પરિવર્તન કરે છે. એક શરમાળ બાળકને આત્મવિશ્વાસ આપે છે, એક નબળા વિદ્યાર્થીને હિંમત આપે છે, અને એક ભટકતા યુવાનને દિશા આપે છે, અને એક સામાન્ય વિદ્યાર્થીમાં છુપાયેલી અસાધારણ ક્ષમતાને બહાર લાવે છે. અને એટલે જ પારસમણી લોખંડને સોનું બનાવે છે. જ્યારે શિક્ષક એક વિદ્યાર્થીને, એક વ્યક્તિને ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ બનાવે છે. મિત્રો, મારા માટે શિક્ષકના જીવનના બે રંગ ખૂબ સુંદર છે. એક સફેદ ચોકનો રંગ અને બીજો કાળા પાટિયાનો રંગ. આ બે રંગો વચ્ચે શિક્ષક પોતાનું આખું જીવન પસાર કરે છે અને બદલામાં વિદ્યાર્થીના જીવનમાં સપનાઓના રંગ ભરે છે, સફળતાના રંગ ભરે છે, આત્મવિશ્વાસના રંગ ભરે છે અને ભવિષ્યના અસંખ્ય રંગો ભરી દે છે. શિક્ષક પોતે બે રંગોમાં જીવન વિતાવે જેથી વિદ્યાર્થીનું જીવન અનેક રંગોથી ભરાઈ શકે. જેમ કુંભાર માટીને ચાકડા પર મૂકે, ક્યારેક તેને દબાવે છે, ક્યારેક તેને આકાર આપે છે, ક્યારેક ફરીથી સુધારે છે, તેમ શિક્ષક પણ વિદ્યાર્થીને ઘડે છે. ક્યારેક શિક્ષક ટકોર કરે તો તે કઠોર લાગે, પણ યાદ રાખજો, શિક્ષક આપણને તોડવા માટે નહીં પણ આપણને ઘડવા માટે ટકોર કરે છે. અને આ વાતને એક કવિતા ખૂબ સુંદર રીતે કહી છે. હર પ્રકાર સે નાદાન થે તુમ, હર પ્રકાર સે નાદાન થે તુમ, ગીલી મિટ્ટી સે સમાન થે તુમ, આકાર દેકર તુમે ઘડા બના દિયા, આજ અપને પેરો પર તુમે ખડા કર દિયા. મિત્રો, કાચી માટીને ઘડો બનાવવા સમય લાગે, એ જ રીતે વિદ્યાર્થીને વ્યક્તિત્વ બનાવવા માટે પણ સમય લાગે. અને એ સમય, એ મહેનત, એ ધીરજ, એ માર્ગદર્શન એક શિક્ષક આપે છે. મારા માટે શિક્ષક એ સૂર્ય સમાન છે. સૂર્ય પોતે પ્રકાશિત છે, આપણે ચંદ્ર સમાન છીએ. ચંદ્ર સૂર્યનો પ્રકાશ લઈને રાત્રિના અંધકારમાં ચમકે છે. એ જ રીતે શિક્ષક જ્ઞાનનો સૂર્ય છે અને વિદ્યાર્થી એ જ્ઞાનનો ચંદ્ર છે. શિક્ષક પાસેથી મળેલા જ્ઞાનના પ્રકાશથી જ આપણે જીવનમાં ચમકી શકીએ. ઇતિહાસમાં એક સામાન્ય બાળક યોગ્ય ગુરુના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો અને તેની પાછળ હતા આચાર્ય ચાણક્ય. એટલે જ એક પ્રચલિત કહેવત છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. કારણ કે શિક્ષકની ગોદમાં માત્ર વિદ્યાર્થી નથી ઉછરતો, ત્યાં ભવિષ્ય ઉછરે છે. મિત્રો, દરેક વિદ્યાર્થીની આંખોમાં એક સપનું હોય, પણ માત્ર સપનું જોવાથી સપનું પૂરું નથી થતું. સપનાને ઊંચી પાંખ આપનાર શિક્ષક છે. જ્યારે વિદ્યાર્થી થાકી જાય, શિક્ષક કહે છે કે હજી પ્રયત્ન બાકી છે. જ્યારે વિદ્યાર્થી હારી જાય, ત્યારે શિક્ષક કહે છે આ અંત નથી.

આ શરૂઆત છે. અને જ્યારે વિદ્યાર્થી પોતાની ક્ષમતા પર શંકા કરે ત્યારે શિક્ષક કહે છે, મને તારામાં વિશ્વાસ છે. અને મિત્રો, ક્યારેક આ ચાર શબ્દો જ એક જીવન બદલી નાખે છે. આજનો ટેકનોલોજી યુગમાં ગૂગલ છે, યુટ્યુબ છે અને એઆઈ પણ છે. એક સવાલ પૂછો અને જવાબ મળી જાય. પણ મિત્રો, જવાબ મળી જવો એટલે જ્ઞાન મળી જવું? ના, એઆઈ કહી શકે શું કરવું, પણ શિક્ષક શીખવે શું કરવું જોઈએ. ટેકનોલોજી ઝડપ આપી શકે, પણ જીવનને સાચી દિશા તો શિક્ષક જ આપે છે. શિક્ષકના હાથમાં ચોક નથી, એક આખી પેઢીનું ભવિષ્ય છે. તો મિત્રો, હવે અંત તરફ આગળ વધતા પહેલા હું દરેક શિક્ષક માટે કેટલીક પંક્તિઓ કહેવા માંગુ છું. હારે હોય ઇન્સાન કે ભીતર ન તૂટને વાલી ઉમ્મીદ જગા દે, કરમ મારા એટલા સારા કે એવા શખ્સને ભગવાન મારા ગુરુ બનાવે. નથી કોઈ શબ્દ, નથી કોઈ શબ્દ કેવી રીતે કરું આભાર, બસ જોઈએ દરેક પળ આપ સૌના આશીર્વાદ. હું જ્યાં આજે છું તેમાં છે મોટું યોગદાન આપ સૌનું. હું જ્યાં આજે છું તેમાં છે મોટું યોગદાન આપ સૌનું, જેમણે આપ્યું છે મને આટલું જ્ઞાન. અને સાચે જ શિક્ષક સૌથી મોટી ખુશી તો શું હશે કે વિદ્યાર્થીને સફળતા. એટલે જ એક સુંદર પંક્તિ છે, જેની સફળતાના પાયાનું માપદંડ મારું સફળ થઈ જવું છે, કે જેની સફળતાના પાયાનું માપદંડ મારું સફળ થઈ જવું છે, એ જ ગુરુના વાત્સલ્યની સૌથી સશક્ત પરિભાષા છે. તો ચાલો આપણે સૌ આપણા ગુરુને નમન કરીએ. હે ગુરુવર, જો ક્યારે મેં તમારો અનાદર કર્યો હોય તો ક્ષમા કરજો. તમારા નિર્મળ અને નિસ્વાર્થ સ્વરૂપને હું માનવતાની પરિભાષા માનું છું. તમારો આશીર્વાદ મારા શિષ્ય પર સદૈવ રાખજો. ભટકી ગયો હું જીવનમાં તો પણ હું આ આપના રથના સારથી માનું છું, કારણ કે ગુરુ એ છે જે રસ્તો બતાવે, જે પડી ગયા પછી ઊભા કરે, જે હારી ગયા પછી આશા આપે અને જે આપણને આપણી પોતાની ઓળખ કરાવે. તો પ્રિય શ્રોતાઓ, આ શિક્ષક દિવસ પર એક ક્ષણ માટે તમારા જીવનના એ શિક્ષકને યાદ કરજો, જેમણે કદાચ તમને એક વખત કહ્યું હશે કે તું કરી શકીશ. શક્ય છે કે આજે તમે જ્યાં છો તેમાં તમારા માતા પિતા પછી કોઈ શિક્ષકનો પણ એક મોટો હિસ્સો હશે, કારણ કે શિક્ષક માત્ર ભણાવતા નથી, તે જીવન ઘડે છે. શિક્ષક માત્ર પાઠ નથી લખાવતા, તે ભવિષ્ય લખે છે. શિક્ષક માત્ર સપના નથી બતાવતા, તે સપનાઓને પાંખ આપે છે. અને અંતમાં ફરી એકવાર કબીરદાસજીનો શબ્દો, ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ્યું બતાય. તમામ આદરણીય શિક્ષકો ને હૃદયપૂર્વક નમન. આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. અને અંતમાં એક જ વાત, કે શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, આપસે અપની પહેચાન કરા દે, આપસે અપની પહેચાન કરા દે. હું છું તમારો મિત્ર હિમાંશુ આહુજા. ફરી મળીશું નવી વાતો અને નવા વિચારો સાથે રેડિયો પાલનપુર ઉપર.

નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે, અથવા તો આપણને સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા અને એવી ટ્યુન જે આપણને કચાસ બિલકુલ ન લાગે. હા, મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા, એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલી ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું? જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરી જે છે, જેમાં તબ્બુ છે. તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ, લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી, એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં, અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને, એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા, મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું એ મૂવીનું નામ હતું સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે એટલે કે આનંદ મિલિંદ, લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે એટલે કે ઉદિત નારાયણજી અને અલકા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા,

જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

સાંભળી નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સાંભળવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા વગર તમે ત્યાંથી ઊભા ના થાઓ. આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આવી, અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક, સિંગર જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કુમાર શાનુજી. કુમાર શાનુજી ઇઝ અ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે, અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય. હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવીમાં પણ એમને ગાયું હતું. સિમિલ કે દિલ કો લગા દર્દ જરા સા જીને લગાઓ હે જિસે ઇશ્ક ને મારા, એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે. તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમને લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે, અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ. આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે, તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ. લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ.

चोरी चोरी फिर दिल नी कहा पर हाँ શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં. હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળીએ. ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ. યસ, અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા, એ સમયમાં આવા પણ સોંગ આવતા હતા. હમણાં જે રિમિક્સ, ડીજે રિમિક્સ અને બહુ ધૂમ ધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ છીએ, નો ડાઉટ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય. તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય. જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે. હવે એમને તમે સાંભળ્યા હોય તો એ અલગ જ લેવલની વાત છે, એ પણ એ સારા એવા લેખક થઈ ગયા. હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું એ સોંગ અને એ મૂવીઝ, એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો. હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા ને મૂવીઝ જોવા પણ ગમે, આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા. અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા. તો એ મૂવીમાં એક મૂવી એવું હતું મુઝે કુછ કહેના હૈ, હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને, અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર, સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો. મુઝે કુછ કહેના એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી, અને નથી કહેતા કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે. સો એટ ધ એન્ડ એ કહે છે

હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલા આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું. આ મૂવી મુજે કુછ કહેના એનું સોંગ છે પ્યાર રે દિલ માંગે પ્યાર રે, એ સોંગ છે. એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે. એન્ડ મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે અનુ મલિકજી. હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર. ચાલો એન્જોય કરો બેક ટુ બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो हाय नमस्कार, वेलकम अगेन माय शो सॉन्ग्स महफिल। जानम देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ। वीर जारा जमने आ सॉन्ग याद आ गयू है, एमने आ मूवी विषे पण याद आ गयू हशे। मूवी जोवा जेवू छे मूवी, अने एमां पण शाहरुख खान एटले के आपणा बधाना दिलना बी ताज बादशाह कही शकाय, एटले के शाहरुख खान देन प्रीति झिंटा नजाकतवाळी हिरोइन એટલે કે પ્રીતિ ઝિંટા બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ। મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં હું યહાં। એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે। મૂવીમાં જે આ સોંગ જેમને લખ્યું છે એટલે કે જાવેદ અખ્તરજી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે। સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમને આપ્યું છે એટલે કે મદન મોહનજી। સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ।

એ કાવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ, હા યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હૈ, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈનને લઈને એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે જે શૂટ કરવામાં આવ્યું છે. એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. દેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી, અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે, સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની, એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી. તો હું આવું છું આ બે સોંગ પછી, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજાંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર માય શો સોંગ્સ મહેફિલ. આજે મેં તમને ઘણા બધા એવા સોંગ્સ સંભળાવ્યા જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને તમે ભૂલી ગયા હતા, અને મેં ફરીથી તમને યાદ અપાવી દીધા. હવે આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે અને મારી આ સોંગની જે રિસર્ચ છે તમને કેવી લાગે છે મને જરૂરથી જણાવજો. અને તમારી પાસે એવા કોઈ સોંગ્સ હોય જેમના વિશે તમને કંઈક ખબર હોય તો મને એ મોકલજો, આપણે જરૂરથી એ શેર કરીશું. નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી. તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે બેક ટુ બેક. અમારા દરેક આરજેના શો અહીંયા આવતા હોય છે, પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો. તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9668-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: નમસ્કાર પાલનપુર, કેમ છો? આજનો દિવસ બહુ ખાસ છે. આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે આપણા જીવનમાં ક્યારેક કડક બનીને આવે છે, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક માર્ગદર્શક બનીને, અને ક્યારેક માતા પિતાની જેમ સાચો રસ્તો બતાવે. હા, હું વાત કરી રહી છું આપણા શિક્ષકોને. તમે ક્યારે વિચાર્યું છે કે શિક્ષક એટલે શું? શું શિક્ષક માત્ર ક્લાસમાં ઊભા રહીને પાઠ ભણાવે છે? ના, શિક્ષક જ્યારે આપણને કંઈ જ ખબર ના હોય ત્યારે જ્ઞાન આપનાર, જ્યારે

આપણે ડરી જઈએ ત્યારે હિંમત આપનાર, જ્યારે આપણે હારી જઈએ ત્યારે કહે તો ફરી પ્રયત્ન કર, તું ચોક્કસ કરી શકીશ. યાદ કરો તમારા સ્કૂલના એ દિવસો, એ ક્લાસરૂમ, એ બ્લેકબોર્ડ, એ ચોકનો અવાજ, બારીમાંથી આવતો એ પવન અને શિક્ષકનો એ અવાજ, બધા શાંત બેસો અને તરત આખો ક્લાસ શાંત થઈ જાય. પછી 5 મિનિટ પછી પાછળથી કોઈ હશે એટલે શિક્ષકની નજર સીધી એના ઉપર. આ નાની નાની યાદો જ આપણા જીવનને સૌથી સુંદર બનાવે છે. ક્યારેક શિક્ષકની એ ડાંટ આપણને ગમતી નથી, લાગતું આ સર મને જ કેમ કહે છે, આ મેડમ મને જ કેમ ઊભી કરે છે, પણ આજે સમજાય છે કે એમની એ બોલમાં પણ પ્રેમ હતો. શિક્ષક આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, આપણને જીવનના પાઠ શીખવે છે. સમયનું મહત્વ, શિસ્તનું મહત્વ, મહેનતનું મહત્વ અને સૌથી વધારે પોતાના ઉપર વિશ્વાસનું મહત્વ. ચાલો આજે એક નાનું કામ કરીએ, તમારા જીવનમાં જે શિક્ષક સૌથી વધારે ખાસ રહ્યા છે એને યાદ કરો. આંખો બંધ કરો અને એમની કોઈ એક એવી વાત યાદ કરો જે તમને આજીવન યાદ રહી ગઈ છે. ક્યારેક કદાચ તેમણે તમને કહ્યું હશે તારામાં બહુ ટેલેન્ટ છે, અથવા તો એવું કહ્યું હશે કે હાર માનવાની જરૂર નથી, તો કદાચ તારા માર્ક્સ ઓછા છે પણ તું મહેનત કરીશ તો વધુ કરી દઈશ, એવું કહ્યું હશે. તમારા જીવનમાં એ શિક્ષક આજે પણ જીવતા હશે. તો આજે ટીચર્સ ડે પર ફક્ત સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકવાને બદલે એક ફોન કરો, એક મેસેજ કરો અને કહો, સર મેડમ તમે મને જે શીખવ્યું છે હું આજે પણ એ યાદ રાખું છું. વિશ્વમાં ઘણી બધી ભેટો છે, પણ શિક્ષકના જીવનમાં પોતાના વિદ્યાર્થીની સફળતાથી મોટી કોઈ ભેટ જ નથી. શિક્ષક એક એવો દીવો છે જે પોતે પ્રકાશે અને બીજાના જીવનને પ્રકાશિત કરી દે છે. તો ચાલો આજે તમારા શિક્ષકને જરૂરથી ફોન કરો અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ મસ્ત મજાની ગીત પછી. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો પાલનપુર.

હશે જ કે જેને જોઈને તમને એવું લાગતું હશે કે વાહ આજ તો મજા પડી જશે. અને એવા પણ કોઈ હશે કે જે એમને જોઈને તમને એમ થતું હશે કે હાય હાય આ ક્યાંથી આવી ગયા. દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મનપસંદ શિક્ષક હોય છે અને એક એવા શિક્ષક હોય છે જેને જોઈને ધબકારા વધી જાય. કોઈને ગણિતના સર ગમે, કોઈને ગુજરાતીના, કોઈને સાયન્સના, તો કોઈને પીટીના, અને કોઈ વિદ્યાર્થીઓને તો

કોઈ શિક્ષક હશે જેને તમે વર્ષોથી નથી મળ્યા, પણ તેમનો અવાજ, તેમની નોટ્સ, તેમની વાતો, તેમનું સ્મિત એ તમને હજી પણ યાદ છે. આ ટીચર્સ ડે પર તેમને યાદ કરો, શક્ય હોય તો તેમને સંપર્ક કરો અને કહો કે હું તમને બહુ યાદ કરું છું સર, અને એક નાનું લિસનર ચેલેન્જ. આજે તમે તમારા શિક્ષકને 3 શબ્દમાં શું કહેશો? થેન્ક યુ, યુ ઇન્સ્પાયર્ડ મી, યુ ચેન્જ માય લાઈફ. કે પછી સાદુ, સર મેડમ તમે બેસ્ટ છો. જે શબ્દો દિલથી આવે એ જ સૌથી સુંદર છે. તો આજે તમારા મનપસંદ શિક્ષકને દિલથી સલામ, અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

0: હોમવર્ક ક્યાં છે?
1: સર ઘરે રહી ગયું. પેન ઘરે રહી ગયું. બુક એ પણ ઘરે રહી ગઈ. તો તું પણ ઘરે રહી ગયો હોત તો આવો સંવાદ આપણે કેટલાય લોકોએ બાળપણમાં સાંભળ્યો છે. સ્કૂલમાં શિક્ષકની એ બોલચા ખાવાની પણ બાળપણનો એક ભાગ હતો. ક્યારેક બેન્ચ ઉપર ઊભા થઈ જવું, ક્યારેક ક્લાસથી બહાર નીકળી જવું, ક્યારેક આખું પાનું લખવું, તો ક્યારેક 100 વાર લખવા મળવું, તો ક્યારેક ઘણી બધી વાર તો પેરેન્ટ્સને બોલાવવા. અને આજે એ વાતો આપણને હસાવે છે. એ સમય લાગતો હતો કે આ શિક્ષક બહુ સ્ટ્રિક્ટ છે, પરંતુ આજે વર્ષો પછી સમજાય છે કે કડકાઈ પાછળ કાળજી પણ હતી. જેમ માતા પિતા આપણને ભૂલ કરતા રોકે ને, એમ શિક્ષક પણ ખોટા રસ્તે જતા અટકાવે છે. જો શિક્ષક કહે સમયસર આવો, તો એ માત્ર સ્કૂલ માટે ન હતું, આપણા જીવનમાં પંક્ચ્યુઅલ બનવાનું હતું. સાચું બોલો, એ માત્ર પરીક્ષા માટે ન હતું, જીવન માટે હતું. મહેનત કરો, એ માત્ર માર્ક્સ માટે ન હતું, ભવિષ્ય માટે હતું. અને જો કોઈ શિક્ષકની બોલચા આપણને યાદ આવે છે, તો ગુસ્સો ન કરો, સ્મિત કરો, કારણ કે કદાચ એ બોલશે, તમને એવી ભૂલથી બચાવશે, અને તમને એનું મહત્ત્વ ત્યારે નહીં અત્યારે સમજાયું હશે. અને આજે એક મજેદાર સવાલ, તમને સ્કૂલમાં સૌથી વધારે કઈ વાત માટે બોલચા પડતી હતી? હોમવર્ક, લેટ આવવા માટે, વાતો

0: કરવા માટે કે પછી ટિફિન ખાઈ જવા માટે. તમે રેડિયો સાંભળતા હોય તો અમને જરૂરથી જવાબ આપજો. અને એક ગંભીર વાત, એક શિક્ષક વિદ્યાર્થીને બોલે છે, પણ એ શિક્ષકના પરિણામના દિવસે સૌથી પહેલાં એમ જ પૂછે, કેમ ગયું? વિદ્યાર્થી સફળ થાય ત્યારે સૌથી વધુ ખુશ થનાર વ્યક્તિઓમાં શિક્ષક હોય. એટલે આજે કહીએ, તમારી બોલચા માટે થેન્ક યુ. કારણ કે શિક્ષકનો કડક સ્વભાવ જ એ જીવનભરની શીખ બની જાય છે.
1: Yeah.

क्लासरूम, 40 विद्यार्थियों, 40 चेहरा, 40 अलग अलग स्वभाव, 40 अलग सपना। કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર, કોઈને એક્ટર, કોઈને પોલીસ ઓફિસર, કોઈને ખેલાડી, કોઈને રાઇટર, અને કોઈને તો હજી ખબર જ નથી કે એને શું બનવું છે। પણ શિક્ષક શું કરે છે? શિક્ષક દરેક બાળકમાં રહેલી શક્યતા શોધે છે। કોઈ વિદ્યાર્થી ખૂબ શાંત હોય છે, કોઈ બહુ બોલકું, કોઈ અભ્યાસમાં આગળ હોય છે, કોઈ રમતગમતમાં, કોઈ સંગીતમાં, કોઈ ચિત્રમાં। સારો શિક્ષક કહે છે દરેક બાળક અલગ છે, પણ દરેક બાળક ખાસ છે। ક્યારેક વિદ્યાર્થી પોતાનામાં વિશ્વાસ ગુમાવી દે છે, ત્યારે શિક્ષક કહે છે તું કરી શકીશ। આ ચાર શબ્દો બહુ કોમન છે, પણ બાળક માટે આ ચાર શબ્દો આખી દુનિયા બની જાય છે। કોઈ વૈજ્ઞાનિકની સફળતા પાછળ એક શિક્ષક હશે, કોઈ ડૉક્ટરની સફળતા પાછળ શિક્ષક હશે, કોઈ કલાકારની સફળતા પાછળ તો કોઈ, અને કદાચ આવતીકાલના એ મહાન શિક્ષકની પાછળ પણ આજનો કોઈ શિક્ષક ઊભો હશે। એટલે શિક્ષકનું કામ માત્ર પેઢીઓને ભણાવવાનું નથી, પણ શિક્ષક બની આવતી અનેક પેઢીઓ બનાવે છે। ચાલો કલ્પના કરીએ, જો તમારા શિક્ષકે તમને ક્યારેય પ્રોત્સાહન ના આપ્યું હોત તો શું તમે કદાચ જે ક્ષેત્રમાં છો, જે ટેલેન્ટને તમે ઓળખ્યા છો, એ થઈ શક્યું હોત? શું તમારું સ્વપ્નું પૂરું થઈ શક્યું હોત? તો ચાલો તમારા જીવનના એ શિક્ષકને યાદ કરો, અને હું મળું છું આ મસ્ત મજાના ગીત પછી।

ચાલો આજે એક અજીબ કલ્પના કરીએ. જો શિક્ષકો દુનિયામાં હોત નહીં તો આપણને શીખવાડત કોણ? આપણને ગણિત કોણ સમજાવત? આપણને અક્ષર જ્ઞાન કોણ આપત? આપણને સાયન્સના એ એક્સપેરિમેન્ટ કોણ કરાવત? અને પરીક્ષા પહેલાં કોણ કહેતું બધું

0: ચોઈસ કર્યું કે નહીં? અને સૌથી મોટો સવાલ, આપણને જીવન જીવવાનું કોણ શીખવાડતું? આપણે ઇન્ટરનેટ ઉપરથી બધી જ માહિતી મેળવી શકીએ, પુસ્તકમાંથી વાંચી શકીએ, વિડીયો પણ જોઈ લઈએ, પણ જ્ઞાન અને સમજણ વચ્ચેનો તફાવત એ કોણ સમજાવે? એ છે શિક્ષક. શિક્ષક આપણને માત્ર જવાબ નથી આપતા, ક્યારેક આપણને પ્રશ્નો પૂછવાનું શીખવે છે, અને એ બહુ મોટી વાત છે. આજના સમયમાં ટેકનોલોજી બહુ આગળ છે, પણ શિક્ષકની જરૂરિયાત એટલી જ વધુ છે. કારણ કે બાળકને માત્ર માહિતી નહીં, માર્ગદર્શન જોઈએ, માત્ર પુસ્તક નહીં પ્રેરણા જોઈએ, માત્ર માર્ક્સ નહીં આત્મવિશ્વાસ જોઈએ, અને આ બધું શિક્ષક આપે છે. તો આજે એક કલ્પના કરો, તમે તમારા એ જીવનના બધા જ શિક્ષકો ઊભા છે અને તેની સામે તમે શું કહેશો? કદાચ આઈ એમ સોરી સર, તમારી એ વાત મને ત્યારે ન સમજાઈ, અથવા થેન્ક યુ મેડમ, તમે મારી ઉપર વિશ્વાસ કર્યો, માત્ર આભાર. શબ્દો નાના છે પણ લાગણી મોટી છે. આજે ટીચર્સ ડે પર તમારા શિક્ષકને એક નાનકડી ખુશી આપો, એક ફોન, એક મેસેજ, એક મુલાકાત. કારણ કે શિક્ષકને યાદ કરનાર વિદ્યાર્થી શિક્ષક માટે સૌથી સુંદર યાદ છે.
1: કાન મે લગતી હૈ ના યે આવાજ, પતા હૈ કમાલ કી બાત ક્યા હૈ, યે ચોક કો ઉપર સે હલકા સા તોડ દો તો યે ચૂચૂ નહીં કરતી, એક છોટા સા ટુકડા, એક છોટા સા ચેન્જ, યહી ફરક હોતા હૈ ક્યું મે ઓર ક્યું નહીં મે.

સમય કેટલો ઝડપથી પસાર થાય છે નહીં. જે વિદ્યાર્થીઓ ક્યારેય સ્કૂલની બેન્ચ ઉપર બેસતા હતા, આજે શિક્ષક બનીને પોતે ક્લાસરૂમમાં છે. જે ક્યારેય પોતાના શિક્ષકને કહેતા હતા કે સર નથી સમજાતું, એ આજે બીજા બાળકને એક્સપ્લેનેશન આપે છે. કદાચ પોતે પોતાના શિક્ષકને યાદ કરે છે. આ જ છે શિક્ષણની સુંદર પરંપરા. એક દીવો બીજા દીવાને પ્રગટાવે છે અને પ્રકાશ વધતો જાય છે. એક શિક્ષકની સૌથી મોટી સફળતા શું? એની સેલેરી, એનું ડેઝિગ્નેશન, એની સ્કૂલ? ના, શિક્ષકની સૌથી મોટી સફળતા છે તેનો સફળ વિદ્યાર્થી. જ્યારે વિદ્યાર્થી પાછો આવીને કહે છે ને કે સર હું આજે જ્યાં છું ત્યાં તમારો ફાળો છે, એ ક્ષણે એક શિક્ષકને લાગે છે કે મારી મહેનત સફળ થઈ. કેટલીક વાર શિક્ષકના જીવનમાં એવા વિદ્યાર્થી આવે છે કે જેને એ વર્ષો પછી પણ યાદ રાખે છે. કોઈ વિદ્યાર્થીનું સ્મિત, કોઈ વિદ્યાર્થીની મસ્તી, કોઈના સવાલ, કોઈની સફળતા, બધું જ એક ટીચરને ઓલવેઝ યાદ રહે છે. અને આપણે એક વચન લઈએ, આપણા શિક્ષકોએ આપણને જે સંસ્કાર આપ્યા છે તેને આગળ પહોંચાડીશું. નાના બાળકોને ભણાવીને, સાચી સલાહ આપીને, કોઈ નિરાશ વ્યક્તિને હિંમત આપીને. કારણ કે શિક્ષણ માત્ર ક્લાસરૂમમાં નથી હોતું, જ્ઞાન વહેંચાય છે ત્યાં શિક્ષણ થાય છે, અને કોઈના જીવનમાં પ્રકાશ આવે છે ત્યાં એક શિક્ષકની છાપ.

0: અને આજે આપણા કાર્યક્રમનો એન્ડ. પણ શિક્ષક વિશેની વાતના આ છેલ્લા ભાગમાં આભાર ન કહીએ એ તો શક્ય જ નથી, કારણ કે જે વ્યક્તિ આપણો હાથ પકડીને પહેલી વાર લખતા શીખવાડ્યું છે, જે વ્યક્તિએ આપણી ભૂલો સુધારી છે અને એમ કહ્યું છે કે ડરશો નહીં, જે વ્યક્તિએ કહ્યું કે ફરી પ્રયાસ કરો, અને જે વ્યક્તિએ કદાચ આપણા કરતાં પહેલાં આપણામાં રહેલી એ કેપેબિલિટીને જોઈ છે, એવા દરેક શિક્ષકને આજે દિલથી સલામ. શિક્ષક કદાચ આપણા જીવનમાં થોડા વર્ષો માટે આવે છે, પણ એમની શીખ આખું જીવન સાથે રહે છે. તેમની કોઈ એક વાત, એક સલાહ, એક પ્રોત્સાહન વર્ષો પછી પણ યાદ આવે છે, અને ત્યારે જ સમજાય છે કે એ ટીચર ત્યારે સાચા હતા. તો આજે શિક્ષકને યાદ કરવાનો બેસ્ટ દિવસ કોઈ હોઈ ન શકે. કદાચ તમને લાગશે કે હું શું બોલીશ, પણ તમારા બે શબ્દો પણ તમારા શિક્ષક માટે બહુ મહત્ત્વના છે. શિક્ષક માટેની સૌથી સુંદર વાત, જ્યારે શિક્ષક પોતાનું જીવન ઘડે કે ન ઘડે, તે બીજાના જીવનને ઘડવામાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે, અને કદાચ એટલા માટે જ તો શિક્ષકનું સ્થાન કોઈ નથી લઈ શક્યું. આપણે નથી કહેતા, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. કારણ કે ગોવિંદથી પણ ગુરુ મહાન, કારણ કે ગુરુએ તો ગોવિંદને સમજતા શીખવાડ્યું છે ને. તો ધીસ ઇઝ આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો પાલમો 90.4 FM. આપ સર્વેને શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ. એક સારો શિક્ષક જીવન બદલી શકે છે. તમે મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમો 90.4 FM. હેપી ટીચર્સ ડે.
1: ઊંચે રહે જો તેરે કદ સે ઈરાદે,

0: કોનાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલી,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95-12-99-66-88 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95-12-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: बिल्कुल असली है ना मास्टरपीस।
1: हाँ सू, मास्टरपीस। वो कहा करते थे कि मैं कभी ना कभी मास्टरपीस बनाऊंगा, और सू उन्होंने बना दिया।
0: हाँ जॉन्सी,
1: आखिर बना दिया उन्होंने मास्टरपीस सू।
0: हाँ, उन्होंने बना दिया,
1: उन्होंने बचा दिया मुझे, उन्होंने मेरी जान बचा ली सू, बचा लिया उन्होंने मुझे, उन्होंने मरने से बचा लिया मुझे सू।
0: हाँ
1: मास्टरपीस, मास्टरपीस, वो आखिरी पत्ता, वो आखिरी पत्ता।
2: डबडबाई आंखों से जॉन्सी ने एक बार फिर से खिड़की के बाहर देखा। वो आखिरी पत्ता वही था जो अब मास्टरपीस बन गया था।
3: ग्रीनिच गांव के कलाकार एक एक करके आ रहे थे, और उस आखिरी पत्ते को विस्मय और श्रद्धा से निहार रहे थे। जॉन्सी और सू की आंखों से कृतज्ञता के आंसू बह रहे थे, मानो वे अश्रु अविरल बहकर उस बूढ़े कलाकार को श्रद्धांजलि दे रहे हो।
4: तो श्रोताओं, अभी आपने सुना ये कार्यक्रम वो आखिरी पत्ता। आशा है कि ये कार्यक्रम आपको जरूर पसंद आया होगा। तो अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
5: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगबंधु, चेतना के साथ विमलेश को आज्ञा दीजिए।
4: नमस्कार, नमस्कार।
6: उमंग, उमंग, उमंग, उमंग।
7: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
8: એક હતો ફેરિયો, એ ફેરિયો ટોપી વહેંચવાનો ધંધો કરે। સરસ મજાની અલગ અલગ કલરની ટોપીઓ વહેંચે, લાલ, પીળી, વાદળી, ગુલાબી, જાંબલી, સરસ સરસ મજાના ભરતકામ કરેલી ટોપીઓ પણ વહેંચે। તેના ખભે એક થેલો હતો, એ રોજ શું કરે, થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય। વહેંચતા વહેંચતા એ બૂમો પાડે,
9: ટોપીઓ લઈ લો, ટોપીઓ, સરસ મજાની લાલ, પીળી, લીલી, વાદળી, જાંબલી ટોપીઓ લઈ લો, ટોપીઓ, એ બાળકો માટે ટોપી લઈ લો, તમારા બચ્ચા માટે ટોપી લઈ લો, તમારા વાંદરા માટે ટોપી લઈ લો, તમારા ગલુડિયા માટે ટોપી લઈ લો, ટોપી લઈ લો, ટોપીઓ, સરસ મજાની ટોપીઓ।
8: આમ કરતા કરતા એક વાર તે જંગલમાં ગયો, ત્યાં એને થોડો થાક લાગ્યો। થાક લાગતા એક ઝાડ નીચે શાંતિથી જઈને બેઠો અને પોતાનો થેલો ઝાડના થડ પાસે મૂક્યો। પછી તે થોડોક આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોત જોતા માટે સૂઈ ગયો। પછી શું થયું ખબર છે? એ ઝાડ પર બહુ જ બધા વાંદરાઓ હતા। એ વાંદરાઓએ એ ફેરિયાને જોયો, અને એક પછી એક એમ વાંદરાઓ નીચે આવવા લાગ્યા અને પછી થેલીમાંથી ટોપીઓ લઈ પાછા કૂદી કૂદીને ઉપર ચડતા ગયા। થોડીક વાર પછી એ ફેરિયો પાછો જાગ્યો, એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાં બધી ટોપીઓ ગુમ। તેણે ઊંચે જોયું, ભાઈ ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી। ફેરિયો તો ચિંતામાં પડી ગયો, હવે શું? ફેરિયાએ ગુસ્સામાં આવી વાંદરાઓ ઉપર હાથ વીંજ્યો। વાંદરાઓએ આ બધું જોયું અને વાંદરાઓએ પણ

ક્રિયાની નકલ કરી. એ લોકોએ પણ એવું જ કર્યું. તે લોકોએ પણ પોતાનો હાથ ઊભો કર્યો અને પેલા ફેર્યા સામું જીક્યો. આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા. ફેર્યાએ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા. ફેર્યો ચિંતામાં પડી ગયો. ફેર્યાને થાય, હવે શું કરવું? બિચારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાં ને ત્યાં બેસી પડ્યો, ભાંગી પડ્યો.

વિચાર કરતા કરતા આ ફેરિયાને તો ઉપાય જડ્યો. વાંદરા તેની નકલ કરતા હતા ને, એ વાતની ફેરિયાને બરાબર ખબર પડી ગઈ. પછી ફેરિયો થયા તૈયાર. અને પછી ફેરિયાએ શું કર્યું તમને ખબર છે? ફેરિયાએ ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ ગોળ ગોળ ઝૂલાવા લાગી. વાંદરાઓએ પણ એમ જ કર્યું. એ લોકો પણ પોતાના હાથમાં ટોપીઓ લઈ આમ ગોળ ગોળ ગોળ ઘુમાવા લાગ્યા. ફેરિયાભાઈને તો વધારે વિશ્વાસ પડ્યો. ફેરિયાભાઈએ મનમાં ને મનમાં કહ્યું, વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે. પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી. પોતાના માથે ટોપી મૂકેલી એણે ઉઠાવી અને નીચે ફેંકી દીધી. વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું. પછી વાંદરાઓએ શું કર્યું? એમણે પણ ફેરિયા જેવું જ કર્યું. પોતપોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી. ફેરિયો તો ખુશ થઈ ગયો અને બધી જ ટોપીઓ ત્યાંથી લઈ ચાલતો થઈ ગયો. અને બધા વાંદરા ભાઈ તો એમના એમ ટોપી વિનાના જ રહી ગયા.

બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

દગાખોરીની વાર્તા. એકવાર એક વિક્રાંત નામનો રાજા હતો. તેના છોકરાનું નામ અમર હતું. અમરને શિકારનો શોખ હતો. એકવાર એક ઘોડા પર બેસીને જંગલ તરફ જવા નીકળી ગયો. એ હરણના ટોળાને શોધી રહ્યો હતો, પણ એ તરત જ થાકી ગયો. બપોર થઈ ગઈ હતી, પરંતુ એને એક પણ શિકાર મળ્યો નહોતો. એ ખૂબ જ તરસ્યો હતો. એ પાણી શોધી રહ્યો હતો. થોડા સમય પછી એને એક તળાવ દેખાયું. તળાવનું પાણી સાફ, ઠંડુ અને સારું હતું. અમરના ઘોડાએ પહેલાં પાણી પીધું, પછી તેણે ઘોડાને નજીકના ઝાડ પર બાંધી દીધો અને અમરે પણ ધરાઈને પાણી પીધું. એને પોતાની બેગમાં જે હતું એ ખાઈને ઝાડને નીચે બેસી ગયો. હવે સાંજનો સમય થઈ ગયો હતો. અમર ક્યાંય જઈ શકે એમ નહોતો. એને આખી રાત જંગલમાં જ પસાર કરવી પડી. અને પછી શું થયું ખબર છે બાળકો? મોટો વાઘ ઘાસ અને જાડી ઝાંખરાયાથી બહાર આવ્યો. તે પણ ત્યાં પાણી પીવા આવ્યો હતો. વાઘને જોઈને ઘોડો ડરી ગયો અને ત્યાંથી દોડીને ભાગી ગયો. જેમ વાઘ નજીક આવ્યો તેમ અમર વધુ ડરવા લાગ્યો. ત્યારે જ એણે એક વિચાર આવ્યો. એ જલ્દીથી એક ઝાડની ઉપર એક ડાળી પર ચડીને બેસી ગયો. આ સમયમાં ત્યાં એક રીંછ પણ ત્યાં પાણી પીવા આવ્યું. એ પણ વાઘને જોઈને ડરી ગયું અને એ ઝાડ પર ચડીને બેસી ગયું. હવે અમર વધુ ડરવા લાગ્યો. એને લાગ્યું કે એ રીંછ એને ખાઈ જશે. એ ધ્રુજવા લાગ્યો. રીંછે એને જોયો અને કહ્યું, એ મને ખબર છે તું રાજકુમાર છે. તું ચિંતા નહીં કર, હું તને નહીં ખાવ. આપણા બંનેનો દુશ્મન અત્યારે એક જ છે, વાઘ. આપણે હવે મિત્રો છીએ. હું તારી પાસે બેઠો છું, પણ હું તને કોઈ પ્રકારની તકલીફ નહીં આપું. અમર પાસે તેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. રીંછ ઉપર આવ્યું અને તેની બાજુમાં આવીને બેસી ગયું અને તેણે અમરને કંઈ ન કર્યું. વાઘ ત્યાંથી ખસી રહ્યો નહોતો. એને લાગતું હતું કે બેમાંથી એક તો નીચે પડશે અને તેને ચટાકેદાર ખાવાનું મળી જશે. સાંજ વધુ અંધારી થવા લાગી. રાજકુમારને ઊંઘ પણ આવવા લાગી. એણે ઘણા લાંબા સમયથી કંઈ જ ખાધું નહોતું અને બીજું એ ખૂબ જ થાકેલો હતો. રીંછે કહ્યું, રાજકુમાર, તને ઊંઘ આવે છે? તું થોડા સમય માટે સૂઈ જા, હું તને હેરાન નહીં કરું. પ્લીઝ, મારું માન. રાજકુમાર સૂઈ ગયો અને નસકોરા લેવા લાગ્યો. વાઘે નસકોરાનો અવાજ

0: સાંભળ્યો અને રીચને કહ્યું, એ રીચ, હું અને તું એક જ સમુદાયના છીએ. આપણે માંસોને ખાઈએ છીએ. જો તું નીચે આવીશ તો હું તને પાક્કું ખાઈ જઈશ. પણ જો તારે તારી જાન બચાવી હોય તો તું પેલા માણસને મારે હવાલે કરી દે. હું એને ખાઈશ અને પાછો મારી ગુફામાં ચાલ્યો જઈશ. પછી તું પણ નીચે આવી જજે અને ઘરે ચાલ્યો જજે. પ્રિય વાઘ, મને તારી શરત બિલકુલ મંજૂર નથી. બિચારા રાજકુમારે મારો વિશ્વાસ કર્યો અને સૂઈ ગયો. મેં એને પ્રોમિસ કરી છે કે હું એને હેરાન નહીં કરું અને મરવા નહીં દઉં. તને ખબર છે, દગાખોરીની ભાવનાથી ખરાબ કઈ જ નથી. વાઘ કંઈ બોલી શક્યો નહીં અને ચૂપ રહ્યો. થોડી વાર પછી રાજકુમાર જાગી ગયો અને રીચને કહ્યું, પ્રિય રીચ, તું પણ થોડા સમય માટે સૂઈ જા. રીચે કહ્યું, ઠીક છે. રીચના સૂઈ ગયા પછી વાઘે ફરીથી ચાલાકી વાપરી અને કહ્યું, જો રાજકુમાર, મેં તારા જેવો મૂર્ખ રાજકુમાર આ ધરતી પર ક્યારેય નથી જોયો. તે આ રીચનો વિશ્વાસ કર્યો. થોડી વાર પછી એ જાગશે એટલે એને ભૂખ લાગશે અને તને ખાઈ જશે. હું તને કહું છું, તું એને નીચે ફેંક અને હું એની ગરદન પકડી લઈશ. પછી તું આરામથી ઘરે ચાલ્યો જજે. રાજકુમાર થોડો મૂર્ખ હતો. એને વાઘની વાત માની લીધી જે વાઘે કહી હતી. એણે પોતાની તાકાત લગાવીને રીચને ધક્કો માર્યો. ભગવાનના આશીર્વાદથી રીચ નીચે ન પડી અને તરત જ બીજી ડાળી પકડી લીધી અને ફરીથી એ ડાળી પર આવી ગયું. હવે રાજકુમાર વધારે ડરવા લાગ્યો.
1: અરે, હવે હું તો ગયો, હું ગયો.
0: રીચ પાસે ગયો અને કહ્યું, રાજકુમાર, ચિંતા ન કરીશ, અવાજ ન કર. જો મેં તને કહ્યું હતું હું તને હેરાન નહીં કરું, પરંતુ માણસ હોવા છતાં તે મને દગો આપ્યો. હું તને શ્રાપ આપું છું કે તું પાગલ થઈ જઈશ અને નાકામિસા નાકામિસા જ બોલ્યા કરીશ. થોડા સમય પછી સૂરજ ઉગ્યો. વાઘ પાછો પોતાની ગુફામાં ચાલ્યો ગયો. રીચ પણ ત્યાંથી ચાલ્યો ગયો. અમર પણ ઝડપથી નીચે ઉતર્યો અને બધું જ ભૂલી ગયો તથા નાકામિસા નાકામિસા બોલતો ચાલવા લાગ્યો. તે પોતાનો રસ્તો ભૂલી ગયો. અહીંયા રાજમહેલમાં બહુ વાતો થવા લાગી હતી. રાણી પણ બહુ ટેન્શનમાં આવી ગઈ હતી કે રાજકુમાર હજી સુધી ઘરે પાછો નથી આવ્યો. ઘણું બધું શોધ્યા પછી રાજકુમાર મળી ગયો, પરંતુ તે કોઈને ઓળખી શક્યો નહીં. રાજાને લાગ્યું કે રાજકુમાર સાવ પાગલ થઈ ગયો છે. રાજાએ બધા જ ડોક્ટર અને જાદુગરોને રાજકુમારને સાજો કરવા માટે બોલાવ્યા, પણ કંઈ પરિણામ ન આવ્યું. રાજા બહુ મૂંઝાયા. એ સમજી શક્યા નહીં કે એમણે શું કરવું જોઈએ. અચાનક જ એને શાહી સાધુ યાદ આવ્યા. એ અતિશય જ્ઞાની અને હોશિયાર હતા. સાધુએ કહ્યું, હું એને સાજો કરીશ. સાધુ શાહી મંત્ર બોલવા લાગ્યા, જેનો પહેલો શબ્દ ના હતો. રાજકુમાર ના શબ્દ ભૂલી ગયો. હવે તેને માત્ર કામિસા યાદ હતું. કામિસા, કામિસા, કામિસા. સાધુએ બીજો મંત્ર કાથી ચાલુ કર્યો અને રાજકુમાર કા પણ ભૂલી ગયો. હવે ખાલી મિસા મિસા બોલતો હતો. આમ જ સાધુ ચાર મંત્રો બોલ્યા અને રાજકુમાર બધા શબ્દો ભૂલી ગયો અને સાજો થઈ ગયો અને પોતાની ભૂલ પણ સમજી ગયો. રાજાએ શાહી સાધુને મોટી ભેટ આપી. એનો મતલબ કે દગાખોરીની ભાવનાથી મોટો કોઈ જ ગુનો નથી. જો તમે માણસો એકબીજાનો ઉપયોગ સ્વાર્થ માટે કરવા લાગો તો એ તમારા આગળના ભવિષ્ય માટે બહુ જ ખરાબ છે.
2: એક હતો ચક્કો, એક હતી ચક્કી, એક હતો ચક્કો,

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
2: આ પક્ષીને તમે ઓળખો છો? બોલો તો એનું નામ શું? બગલાભાઈ, તમે બગલાને ક્યારેય ક્યાંય જોયો છે?
3: તળાવના કિનારે હોય.
2: બગલો તળાવ કિનારે જોવા મળે છે. બાળ દોસ્તો, આ કૂતરા જેવું પ્રાણી તમે ક્યાંય જોયું છે? બોલો એનું નામ શું છે? શિયાળભાઈ. દોસ્તો, આ શિયાળ વનવગડામાં રહેતો પ્રાણી છે. તો ચાલો આજે હું તમને શિયાળ અને બગલાની વાર્તા સંભળાવું. વાર્તાનું નામ છે જેવા સાથે તેવા, અથવા તો શિયાળ અને બગલો. એક હતું તળાવ. આ તળાવ કિનારે બગલાભાઈ રહે. તળાવ પાસે એક વગડો હતો. વગડો એટલે સીમ, સીમાડો, બરાબર ને? અને એ વગડામાં શિયાળ પણ રહે. તે પાણી પીવા રોજે રોજ આ તળાવ કિનારે આવે અને પછી બગલાભાઈ સાથે વાતો કરે.
4: કેમ છો બગલાભાઈ?
5: મજામાં છું શિયાળભાઈ, આવો ને વાતો કરીએ.
2: આમ બંને જણા ભાઈબંધ થઈ ગયા. બગલાને શિયાળનું ઘર જોવાની ઈચ્છા થઈ. તે શિયાળ

0: કલ્યાણને રોજ કહે, મને તમારે ઘેર એકવાર લઈ જાઓ ને. એક દિવસ શિયાળ બગલાને કહે,
1: બગલા ભાઈ ચાલો આજે હું તમને મારું ઘર બતાવું અને સરસ મજાની ખીર ખવડાવું.
0: આ સાંભળી બગલો તો રાજી રાજી થઈ ગયો અને શિયાળની સાથે તેના ઘેર જવા નીકળ્યો. શિયાળ નીચે ચાલતું જાય અને બગલો ઊંચે ઉડતો જાય.
2: શિયાળ આગળ આગળ જાય, બગલો પાછળ પાછળ જાય, બગલો ઉડતો ઉડતો જાય, શિયાળ વહેતો દોડતા જાય.
0: લ્યો, શિયાળનું ઘર તો આવી ગયું. બાળ દોસ્તો, શિયાળનું ઘર આપણા જેવું ના હોય, જાળીમાં બખોલ જેવું હોય તે શિયાળનું ઘર. શિયાળભાઈ બખોલમાં રહે. ઘરે આવ્યા પછી શિયાળભાઈ બગલાને કહે,
1: બગલાભાઈ તમે આઈ જુબારો, હું ઘરમાં જઈ ખીર લઈ આવું.
0: આમ કહી શિયાળ ખીર લઈને આવ્યું ને તાસક બગલા આગળ મૂકી અને પછી કે,
1: બગલા ભાઈ લો આ ખીર, દૂધમાં ખીર બનાવી છે, આવો આપણે બે સાથે બેસીને સરસ રીતે જમીએ.
0: આમ કહી શિયાળ તો લાંબી જીભે ખીર ચાટવા લાગ્યું અને બગલાને તો લાંબી ચાંચ જ હતી અને તે ખીરમાં ડૂબતી જ ન હતી એટલે ખીર ખાઈ જ ન શક્યું. અંતે બધી જ ખીર શિયાળ જ ખાઈ ગયું. શિયાળભાઈ ખીરના વખાણ કરે જ જાય અને ખાધે જ જાય.
1: બગલા ભાઈ કેવી ખીર બની છે, વાહ ભાઈ વાહ.
0: બગલો બિચારો શું બોલે, તે તો ભૂખ્યા પેટે ઘેર ગયો. પછી થોડા દિવસો વીતી ગયા. એક દિવસ બગલાએ શિયાળને જમવાનું આમંત્રણ આપ્યું. શિયાળભાઈ કહે,
1: બગલાભાઈ ખાવામાં શું બનાવશો?
0: આ સાંભળી બગલો કહે,
3: શિયાળભાઈ ખીર બનાવશો, ખીર, તમને ખીર બહુ ભાવે છે નહીં?
0: આ સાંભળી શિયાળભાઈ તો રાજી રાજી થઈ ગયા અને બીજે દિવસે બંને જણા બગલાને ઘેર જવા નીકળ્યા.

0: જાય.
1: બગલો ઘરમાં જઈ કુંજો લઈ આવ્યો. કુંજામાં ખીર ભરી હતી. એ ખીર શિયાળ પાસે મૂકી અને કે,
0: શિયાળભાઈ લ્યો આ ખીર ખાવ.
1: શિયાળભાઈ ખીર ખાવા ગયા, પણ કુંજાનું મોઢું સાંકડું હતું, તેથી તેનું મોઢું અંદર જ ન જાય. પછી ખીર સી રીતે ખાય? ને બગલાને તો લાંબી પાતળી ચાંચ હતી, તે ખીર ખાતો હતો. અને બિચારું શિયાળ મોડું જોતું હતું, તે ખીર ખાતો હતો. ને બિચારું શિયાળ જોતું રહી ગયું. બધી ખીર બગલો ખાઈ ગયો. ધરાઈને ખાધા પછી બગલો કે,
0: શિયાળભાઈ ખીર કેવી હતી? વાહ ભાઈ વાહ, મને તો બહુ મજા પડી ગઈ.
1: આ સાંભળીને શિયાળ ગુસ્સે થઈને બોલ્યું,
2: મને શી ખબર આવી રીતે અપમાન કરવાનું.
1: આ સાંભળીને બગલો હસીને બોલ્યો,
0: શિયાળભાઈ એ તો જેવાની સાથે તેવા બનવું પડે. જેવું તમે કર્યું એવું જ મેં કર્યું. આવું કરવાનું તમે જ મને શીખવ્યું.
1: એ સાંભળી શિયાળ તો જતું રહ્યું.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર

તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલો.

0: આવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. આજે શિક્ષક દિવસ, તો આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. હા મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે આહુજા હિમાંશુ હરીશભાઈ, ગીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર. તો ચાલો સાંભળીએ શિક્ષક દિવસ વિશેની વાત.
3: નમસ્કાર પ્રિય શ્રોતાઓ, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. હું છું હિમાંશુ આહુજા, મારો વિષય છે અર્થશાસ્ત્ર, હું જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરું છું. આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું, તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ છે કે જેણે તમને માત્ર ભણાવ્યા નથી, પણ જ્યારે તમે હારી રહ્યા હતા ત્યારે તમને હિંમત આપી, જ્યારે તમે રસ્તો ભૂલી ગયા હતા ત્યારે તમને દિશા બતાવી, અને જ્યારે તમને પોતાના પર વિશ્વાસ ન હતો ત્યારે કહ્યું મને તારા પર વિશ્વાસ છે. જો એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં છે તો મિત્રો, એ જ છે તમારા સાચા શિક્ષક. આજે છે એવો જ એક ખાસ દિવસ, શિક્ષક દિવસ, અને આ સુંદર દિવસની શરૂઆત કરીએ કબીરદાસજીના અમર શબ્દોથી.

गुरु गोविंद दो उखड़े काके लागू पाए, बलिहारी गुरु आपने गोविंद यू बताए। कबीर दास जी कहे छे, जो गुरु अने भगवान बन्ने सामे उभा हो तो पहला कोने चरण स्पर्शवा। तो कबीर जी कहे छे, तो पहला गुरु ने नमन करवू, कारण के गुरु एज आपने भगवान सुधी पहुंचवानो मार्ग बतावे छे। अने कबीर दास जी नो बीजो खूब सुंदर दोहो छे के गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मळे ना मोक्ष, गुरु बिन लिखे ना सत्य गो, गुरु बिन मिटे ना दोष। मित्रों आ दोहानो अर्थ खूब ऊंडो छे। गुरु विना साचु ज्ञान जन्मतु नथी, मात्र पुस्तकों वांचवाथी माहिती मळी शके, मात्र मोबाइल थी जवाब मळी शके, परंतु ज्ञान नो साचो उपयोग केवी रीते करवो, सत्य अने असत्य वच्चेनो भेद केवी रीते समजवो अने जीवन में साची दिशा केवी रीते पसंद करवी ए गुरु शीखवे छे। भारत में दर वर्षे 5 सप्टेम्बरे शिक्षक दिवस उजवामां आवे छे। आ दिवस महान शिक्षक अने तत्वचिंतक डॉक्टर सर्वपल्ली राधाकृष्णनी जन्म जयंती निमित्ते उजवामां आवे छे। पण मित्रों शिक्षक एटले मात्र वर्गखंडमां उभा रहीने पाठ भणावनार व्यक्ति ना, शिक्षक तो ए छे के जे आपणा जीवन में ज्ञान आपे, संस्कार आपे, हिम्मत आपे अने सपनाओने दिशा आपे। कोई सुंदर रीते कही गयु छे कि शिक्षक वही है जो जीना सिखा दे, आपसे अपनी पहचान करा दे, मुश्किलों से लड़कर आगे बढ़ जाओ तुम, वह तुम्हें इतना समझदार बना दे, तराश दे हीरे की तरह तुमको, दुनिया के रास्तों पर चलना सिखा दे। शिक्षक वही है जो जीना सिखा दे, शिक्षक वही है जो जीना सिखा दे। अने खरेखर मित्रों शिक्षक आपने मात्र जीववानुं नहीं पण साची रीते जीववानुं शीखवे छे। मित्रों एक दीवा विषे विचारजो, दीवो जारे बळे छे त्यारे शुं थाय, ते पोते धीमे धीमे ओगळे छे, पोतानुं तेल खर्चे छे, पोतानी जातने बाळे छे, पण बदलामां बीजाने प्रकाश आपे छे। दीवो क्यारे पूछतो नथी हूँ बळुं छुं तो मने शुं मळशे, ते बस बळतो रहे छे जेथी कोई बीजाने अंधकार में रस्तो देखाय। अने मित्रों शिक्षक पण एवो ज दीवो छे। शिक्षक पोताना जीवननो समय आपे छे, पोतानो अनुभव आपे छे, पोतानो ज्ञान आपे छे, क्यारेक पोतानी चिंता भूलीने पण विद्यार्थीना भविष्यनी चिंता करे छे। एक शिक्षक कदाच दररोज एक ज पाठ भणावे, परंतु एने खबर होय छे कि आ पाठ कोईना जीवननुं आखू भविष्य बदली शके छे। एटले ज शिक्षक पोते मेहनतना तापमां बळे छे जेथी विद्यार्थीना जीवनमां सफलतानो प्रकाश फैलाय। दीवो पोते अंधकारमां रहे छे, एज एक सारा शिक्षक कदाच एक व्यक्ति होय, पण ते हजारो जीवनने प्रकाशित करी शके छे। અને હવે મિત્રો શિક્ષકને હું એક બીજી વસ્તુ સાથે સરખાવું તો તે છે પારસમણી। કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનામાં બદલાઈ જાય, પણ અહીં એક વાત વિચારવા જેવી છે। પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ શિક્ષક માણસની અંદરનું પરિવર્તન કરે છે। એક શરમાળ બાળકને આત્મવિશ્વાસ આપે છે, એક નબળા વિદ્યાર્થીને હિંમત આપે છે, અને એક ભટકતા યુવાનને દિશા આપે છે, અને એક સામાન્ય વિદ્યાર્થીમાં છુપાયેલી અસાધારણ ક્ષમતાને બહાર લાવે છે। અને એટલે જ પારસમણી લોખંડને સોનું બનાવે છે। જ્યારે શિક્ષક એક વિદ્યાર્થીને, એક વ્યક્તિને ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ બનાવે છે। મિત્રો મારા માટે શિક્ષકના જીવનના બે રંગ ખૂબ સુંદર છે, એક સફેદ ચોકનો રંગ અને બીજો કાળા પાટિયાનો રંગ। આ બે રંગો વચ્ચે શિક્ષક પોતાનું આખું જીવન પસાર કરે છે અને બદલામાં વિદ્યાર્થીના જીવનમાં સપનાઓના રંગ ભરે છે, સફળતાના રંગ ભરે છે, આત્મવિશ્વાસના રંગ ભરે છે અને ભવિષ્યના અસંખ્ય રંગો ભરી દે છે। શિક્ષક પોતે બે રંગોમાં જીવન વિતાવે જેથી વિદ્યાર્થીનું જીવન અનેક રંગોથી ભરાઈ શકે। જેમ કુંભાર માટીને ચાકડા પર મૂકે, ક્યારેક તેને દબાવે છે, ક્યારેક તેને આકાર આપે છે, ક્યારેક ફરીથી સુધારે છે, તેમ શિક્ષક પણ વિદ્યાર્થીને ઘડે છે। ક્યારેક શિક્ષક ટકોર કરે તો તે કઠોર લાગે, પણ યાદ રાખજો શિક્ષક આપણને તોડવા માટે નહીં પણ આપણને ઘડવા માટે ટકોર કરે છે। અને આ વાતને એક કવિતા ખૂબ સુંદર રીતે કહી છે, હર પ્રકાર સે નાદાન થે તુમ, હર પ્રકાર સે નાદાન થે તુમ, ગીલી મિટ્ટી સે સમાન થે

तुम, आकार देकर तुम्हें घड़ा बना दिया, आज अपने पैरों पर तुम्हें खड़ा कर दिया। मित्रों, काची माटी ने घड़ो बनावा समय लागे, एज रीते विद्यार्थी ने व्यक्तित्व बनावा माटे पण समय लागे, अने समय ए मेहनत ए धीरज ए मार्गदर्शन एक शिक्षक आपे छे। मारा माटे शिक्षक ए सूर्य समान छे, सूर्य पोते प्रकाशित छे, आपणे चंद्र समान छे। चंद्र सूर्यनो प्रकाश लईने रात्रिना अंधकारमां चमके छे, ए ज रीते शिक्षक ज्ञाननो सूर्य छे અને વિદ્યાર્થી એ જ્ઞાનનો ચંદ્ર છે। શિક્ષક પાસેથી મળેલા જ્ઞાનના પ્રકાશથી જ આપણે જીવનમાં ચમકી શકીએ। ઇતિહાસમાં એક સામાન્ય બાળક યોગ્ય ગુરુના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો અને તેની પાછળ હતા આચાર્ય ચાણક્ય। એટલે જ એક પ્રચલિત કહેવત છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ। કારણ કે શિક્ષકની ગોદમાં માત્ર વિદ્યાર્થી નથી ઉછરતો, ત્યાં ભવિષ્ય ઉછરે છે। મિત્રો, દરેક વિદ્યાર્થીનો આંખોમાં એક સપનું હોય, પણ માત્ર સપનું જોવાથી સપનું પૂરું નથી થતું। સપનાને ઊંચી પાંખ આપનાર શિક્ષક છે। જ્યારે વિદ્યાર્થી થાકી જાય, શિક્ષક કહે છે કે હજી પ્રયત્ન બાકી છે। જ્યારે વિદ્યાર્થી હારી જાય, ત્યારે શિક્ષક કહે છે આ અંત નથી, આ શરૂઆત છે। અને જ્યારે વિદ્યાર્થી પોતાની ક્ષમતા પર શંકા કરે, ત્યારે શિક્ષક કહે છે મને તારામાં વિશ્વાસ છે। અને મિત્રો, ક્યારેક આ ચાર શબ્દો જ એક જીવન બદલી નાખે છે। આજનો ટેકનોલોજી યુગમાં ગૂગલ છે, યુટ્યુબ છે અને એઆઈ પણ છે। એક સવાલ પૂછો અને જવાબ મળી જાય, પણ મિત્રો, જવાબ મળી જવો એટલે જ્ઞાન મળી જવું? ના, એઆઈ કહી શકે શું કરવું, પણ શિક્ષક શીખવે શું કરવું જોઈએ। ટેકનોલોજી ઝડપ આપી શકે, પણ જીવનને સાચી દિશા તો શિક્ષક જ આપે છે। શિક્ષકના હાથમાં ચોક નથી, એક આખી પેઢીનું ભવિષ્ય છે। તો મિત્રો, હવે અંત તરફ આગળ વધતા પહેલા હું દરેક શિક્ષક માટે કેટલીક પંક્તિઓ કહેવા માંગુ છું। હારે હોય ઇન્સાન કે ભીતર ન તૂટને વાલી ઉમ્મીદ જગા દે, કર્મ મારા એટલા સારા કે એવા શખ્સને ભગવાન મારા ગુરુ બનાવે। નથી કોઈ શબ્દ, નથી કોઈ શબ્દ કેવી રીતે કરું આભાર, બસ જોઈએ દરેક પળ આપ સૌના આશીર્વાદ। હું જ્યાં આજે છું તેમાં છે મોટું યોગદાન આપ સૌનું, હું જ્યાં આજે છું તેમાં છે મોટું યોગદાન આપ સૌનું, જેમણે આપ્યું છે મને આટલું જ્ઞાન। અને સાચે જ શિક્ષક સૌથી મોટી ખુશી તો શું હશે કે વિદ્યાર્થીને સફળતા। એટલે જ એક સુંદર પંક્તિ છે, જેની સફળતાના પાયાનું માપદંડ મારું સફળ થઈ જવું છે, કે જેની સફળતાના પાયાનું માપદંડ મારું સફળ થઈ જવું છે, એ જ ગુરુના વાત્સલ્યની સૌથી સશક્ત પરિભાષા છે। તો ચાલો આપણે સૌ આપણા ગુરુને નમન કરીએ। હે ગુરુવર, જો ક્યારે મેં તમારો અનાદર કર્યો હોય તો ક્ષમા કરજો। તમારા નિર્મળ અને નિસ્વાર્થ સ્વરૂપને હું માનવતાની પરિભાષા માનું છું। તમારો આશીર્વાદ મારા શિષ પર સદૈવ રાખજો। ભટકી ગયો હું જીવનમાં, તો પણ હું આ આપના રથના સારથી માનું છું। કારણ કે ગુરુ એ જ છે જે રસ્તો બતાવે, જે પડી ગયા પછી ઊભા કરે, જે હારી ગયા પછી આશા આપે, અને જે આપણને આપણી પોતાની ઓળખ કરાવે। તો પ્રિય શ્રોતાઓ, આ શિક્ષક દિવસ પર એક ક્ષણ માટે તમારા જીવનના એ શિક્ષકને યાદ કરજો, જેમણે કદાચ તમને એક વખત કહ્યું હશે કે તું કરી શકીશ। શક્ય છે કે આજે તમે જ્યાં છો તેમાં તમારા માતા પિતા પછી કોઈ શિક્ષકનો પણ એક મોટો હિસ્સો હશે। કારણ કે શિક્ષક માત્ર ભણાવતા નથી, તે જીવન ઘડે છે। શિક્ષક માત્ર પાઠ નથી લખાવતા, તે ભવિષ્ય લખે છે। શિક્ષક માત્ર સપના નથી બતાવતા, તે સપનાઓને પાંખ આપે છે। અને અંતમાં ફરી એકવાર કબીરદાસજીનો શબ્દો, ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દેવ બતાય। તમામ આદરણીય શિક્ષકો ને હૃદયપૂર્વક નમન। આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ। અને અંતમાં એક જ વાત, કે શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, આપસે અપની પહેચાન કરા દે, આપસે અપની પહેચાન કરા દે। હું છું તમારો મિત્ર હિમાંશુ આહુજા, ફરી મળીશું નવી વાતો અને નવા વિચારો સાથે રેડિયો પાલનપુર ઉપર।

તમે સાંભળી રહ્યા હતા શિક્ષક દિવસ વિશેની વાત આહુજા હિમાંશુ સાથે. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. તો તમારા પ્રતિભાવ અમારા રેડિયોના પેજ ઉપર આપવાનું ભૂલશો નહીં. અમારો વોટ્સઅપ નંબર છે 95 12 99 66 88. આવજો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની

0: જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर हूँ छू तमारो दोस्त तमारो होस्ट आरजे एआर आपना अवाज समा सामुदायिक रेडियो स्टेशन के जेने बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडल संचालित करे छे तेना पर हूँ दर अठवाडिये सुधा मूर्ति लिखित अने सुधा मेहता द्वारा गुजराती में अनुवादित नवल कथा डॉलर वहु लईने आवुं छुं। वर्षो पहला अलग ज भाषामां अलग ज राज्यनी पृष्ठभूमिमां लखायेली आ वार्ता आजे पण अमेरिका अथवा विदेश तरफनी आपणा गुजरातीओनी गेलछाने पण प्रदर्शित करे छे। परिवारने ऊंचू लावा माटे मध्यम वर्गीय के पछी मध्यम वर्ग करता नीचेना आर्थिक पोतानुं अनुसंधान धरावता परिवारो એ હંમેશા દીકરો એ વિદેશ ગમન કરે અને ત્યાંથી ડોલર કમાઈ પાછા આપે એ અગત્યનું હતું। એ જ દીકરાની વહુ એ ડોલર વહુ તરીકે ઓળખાતી, માન અને મર્યાદામાં પણ એને મહત્વતા વધુ આપવામાં આવતી। ભલે ને પાસે રહેલી પોતાના એ ભારતીય પરંપરાની અંદર અનુસરતી અને સાસુ સસરાને માતા પિતા માનતી વહુનું માન અને સન્માન ક્યારેક ઓછું પણ ઊણી ઉતર્યું, ક્યારેક ઓછું ઊણું ઉતરતું। એટલે કે ઘરની મુર્ગી દાલ બરાબર આજે કહાવત છે ને, કારણ કે ગમે તેટલી વિદેશી મીઠાઈઓને એ આપણને સ્વાદમાં સારી ન લાગે તો પણ એને વિદેશી હોવાનું બહુમાન મળી જતું હોય છે। એવી જ વાત આ નવલકથાના અંશોમાં છે। સુંદર મજાની શ્યામ, સુરભિ અને મીનાક્ષી આ બધાની વાતો લઈને હું આવું છું અને અનુસંધાન આપણે અટક્યા હતા અને હવે નીલાવા પોતાની ડોલર વહુના ગર્ભાધાન થયા બાદ જે સંતતિ આવવાની છે એના ઉછેરનું કારણ મેળવી પોતાના દીકરા પાસે અમેરિકા જવાના છે। અને હવે સાચે જ ત્યાંની એ ડોલરની પરિસ્થિતિ તેમને કેવો અહેસાસ કરાવશે એ આપણે સૌએ માણવાનું છે। તો આવો આ વિરામ બાદ વાતને આગળ વધારીશું। સમય થયો છે આ વિરામનો। મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

નીલાબાને તો અમેરિકા જવું જ હતું, પરંતુ મનહરલાલે સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું, બેટા શ્યામ, એક આખું વર્ષ તો હું મારા હર્ષથી દૂર નહીં જ રહી શકું. વળી મારી તબિયત પણ નરમ ગરમ જ રહે છે. જો તેમાં કંઈક વધુ તકલીફ થાય તો તમારા બધાની મુશ્કેલીઓમાં વધારો જ થવાનો. પણ જો તારી માને આવવું હોય તો તેને ઈચ્છા હોય તો સાથે લઈ જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં. આખરે એવું ઠરાવવામાં આવ્યું કે 2-1

માસ પછી નીલાબા અમેરિકા જવા ઉપડશે. તેમનો ઉત્સાહનો તો પાર ન રહ્યો. મને કહે કે અનિતાને ત્યાં શાની અને બીજી કઈ વસ્તુઓની જરૂર છે, એ બધું જ હું મારી સાથે લેતી આવીશ. ખૂબ જ ઉત્સાહમાં તેમણે શ્યામને આ કહી રાખ્યું. પોતાની માતાના અમેરિકાના પ્રવાસનો યોગ્ય પ્રબંધ કરી શ્યામ પાછો અમેરિકા ચાલી ગયો. હવે પાછું ઘરનું વાતાવરણ વધુ અમેરિકા કેન્દ્રી બની ગયું. પહેલાથી જ નીલાબા એ ભૂમિનું આકર્ષણ અનુભવતા તો હતા, હવે તો જાણે તેનું ભૂત જ તેમને વળગ્યું. હાલતા ચાલતા અમેરિકાની પ્રાર્થના કરતા હોય તેવી નીલાબાની અનંત વાતો સાંભળીને મનોહરલાલ તો વાજ આવી ગયા. પાસેના રામકૃષ્ણ મઠમાં ભેગા થતા બહેનોને પણ નીલાબાની અમેરિકાની થનારી બધી જ એમાંની જે પણ યાત્રા વિશેની વાતો છે ને અને માહિતી એ મળી ગઈ. પાડોશીઓને પણ જાણ થઈ જ ગઈ. નીલાબાએ કેમ્પના હનુમાન મંદિરે જઈ પોતાની ડોલર વહુના કલ્યાણ માટે પ્રાર્થના કરી. વિશ્વેશ્વર મહાદેવના મંદિરે અભિષેક કર્યો. પછી સુરભીની સાથે બજારે જઈ અનિતા માટે 5,000 કિંમતની લીલી ભારે સાડી પણ ખરીદી લાવ્યા. બહુ શાંતિથી મીનાક્ષી તેમની વર્તણૂકને જોયા કરતી હતી. એમની ધમાલ તે પોતે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તો કદી આવી જોઈ જ ન હતી. ન તો હનુમાન મંદિરે સિંદૂર અને તેલ ચડાવાયા કે ન મહાદેવને અભિષેક થયો હતો. નીલાબાએ એટલું જ કહ્યું કે ગિરીશ અપાવે તો એક સાડી તારા માટે લઈ લેજે. અને આ જ તો ડોલર વહુ અને સામાન્ય વહુનો તફાવત હતો. વિરામ બાદ માણીશો આગળની પણ તેમની પોતાની જે લાગણીઓ વરસતી રહી છે એના દ્રશ્યોને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ખૂબ સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા. અથાણા, જાત જાતના મસાલા, ચોખાની સેવ, ચકલી, કચોરી વગેરેનો ઢગલો થયો. આ બધું પણ એટલી મોટી માત્રામાં હતું કે છેવટે તો એમ જ લાગતું હતું કે આમાંથી બહુ ઓછું જ નીલાબાથી લઈ જવાશે.

ગિરીશે માને ચીડવી, તે હે બા, શું તમે ત્યાં જઈને ફરસાણની દુકાન ખોલવાના છો? તારા આ દીકરા માટે પણ થોડું મુક્તિ જજે. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. વળી અહીં તો ઘણી દુકાનો પણ છે જ્યાં ધારો ત્યારે આ મળી જાય, પણ અનિતા પાસે એવું કોઈ નથી જે તેને માટે આ બધું બનાવે. આમ કહેતા તેમણે બધી જ વાનગીઓ પેક કરી લીધી. અનિતાની માતાએ પણ તેના માટે ઘણી બધી ભેટો મોકલી. આમ જુઓ, નીલાબાએ પતિને કહ્યું, આ રેશમી સાડી હું અનિતાને માટે ભેટ તરીકે લઈ જાઉં છું. આ ચાર પૈઠણી સાડીઓ પણ પૂરતી થશે, તમે શું ધારો છો? વળી આવનાર બાળક માટે શું લઈ જવું, સાદું સોનું કે પછી સોનાની ચેઇન? હું અહીં એક વર્ષ નહીં હોઉં, મીનાક્ષી ઘરનું ધ્યાન રાખજે. જો કોઈ ત્યાં આવતું હશે તો હું મને જે કંઈ વધારે જોઈતું હશે તેને માટે તને લખી જણાવીશ. સામાન્ય રીતે સંયમ રાખતા મનોહરલાલનો પિત્તો આ વાતે ગયો, જાઓ તમારા દીકરા સાથે એક શું 5 વર્ષ રહો, તમે કંઈ ચંદ્રમા પર જતા નથી? હો, તમારી જેમ હજારો લોકો વિદેશ જતા હોય છે. જે દિવસે તમે અહીંથી જશો ત્યારે જ હું શાંતિથી સૂઈ શકીશ. નીલાબા રડવા લાગ્યા, તમે તો મને ક્યાંય ફરવા લઈ નથી ગયા. એ મારું સદભાગ્ય છે કે મને શ્યામ જેવો દીકરો છે જે છેક અમેરિકા મને લઈ જાય છે. જો મારું કુટુંબ જ મને કેવળ ઈર્ષાથી આવી રીતે ત્રાસ કરે તો હું ક્યાં જાઉં? વાતમાં સત્યતા તો હતી કે બીજાને ઈર્ષા આવે, પણ નીલાબા સમજવામાં નિષ્ફળ રહ્યા કે આ ઈર્ષા એમના જવાની કે એ નહીં, પણ એમની જે ગેલછા હતી, જે પ્રકારે અહીંથી બધું લઈ જઈને ત્યાં આપવાની, એની પાછળ તેઓ કોઈ બીજાનું ધ્યાન નથી રાખી રહ્યા તે વાતની. માણીએ આગળ વિરામ બાદ કે પછી શું માહોલ સર્જાય છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મનોહરલાલ પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા અને મીનાક્ષી બીજા ઓરડામાં સરકી ગઈ. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ નીલાબાઈએ તેની સાથે કેવી અને કેવા પ્રકારની વર્તણૂકને વ્યવહાર રાખ્યા હતા તે એને ફરીથી યાદ આવી ગયા. નામકરણ વિધિમાં હર્ષને 100 રૂપિયાની ભેટ મળી હતી અને અહીં તો નીલાબા હજી જન્મ્યો નહોતો એવા બાળકની વાત માત્રથી ઉત્તેજિત થતા હતા. પીડાકારક સ્થિતિ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. RJER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા અમેરિકા જાય તે પહેલા સુરભી તેના પતિની સાથે તેમને મળવા આવી. અનિતા માટે પોચમપલ્લી રેશમી સાડી અને આવનાર બાળક માટે પણ ખૂબ બધા રમકડા તે લઈ આવી હતી. તે રાત્રે સુરભીએ નીલાબાને કહ્યું, બા, મારો પતિ પણ અમેરિકા જવાનું વિચારે છે અને ત્યાં નોકરી કરવા ઈચ્છે છે. ઉત્સાહિત થઈને નીલાબાએ ઉત્તર આપ્યો, અચ્છા, બહુ સરસ. તમે બંને, તું અને સુરેશ ત્યાં આવી પહોંચજો. હું 1 વર્ષ તો ત્યાં છું જ ને. બા, એવું સાવ નથી. જો 1 પરીક્ષા પાસ કરે તો જ તેમને નોકરી મળી શકે તેમ છે અને તેને માટે 1 આખું વર્ષ જાય છે. આવું તને કોણે કહ્યું? નીલાબાએ પૂછ્યું. એમણે જ તો કહ્યું. લગ્ન પહેલા જ એમણે આ બધી માહિતી મને આપી હતી અને ભેગી કરી પણ હતી. તારો વર તો બહુ ભારે છે અને હોશિયાર પણ. તું ચિંતા ના કરતી, તે સરળતાથી પરીક્ષા પાસ કરી લેશે. બા, એને માટે પણ અમારે ખૂબ બધા પૈસાની જરૂર છે. પ્રવાસનો ખર્ચ તો ખરો જ, ત્યાં પણ અમારે 1-1.5 વર્ષ રહેવું પડે અને તે પણ ખર્ચાળ વાત થઈ જાય. ખૂબ જ આત્મવિશ્વાસ સાથે નીલાબાએ કહ્યું, તો તમે શ્યામની સામે વાત કરો ને અને ત્યાં રહી શકશો એવી મારી ખાતરી છે. 1 વર્ષ તમારા રહેવાનો ખર્ચ ઉપાડવામાં તેને કશો વાંધો નહીં આવે. બીજું, તમને તે વિમાનની ટિકિટો પણ મોકલી આપશે. તમને જ્યારે નોકરી મળે ત્યારે તમે તેને બધા પૈસા પાછા વાળી દેજો. થોડી શંકા સાથે સુરભી બોલી, કદાચ શ્યામ આ માટે તૈયાર થાય, પણ શું અનિતાભાભી હા પાડશે? સવાલ 100% અને સાચો હતો, પણ નીલાબાને આ બધી વાતોનો કોઈ અણસાર જ ન હતો. આગળ વિરામ બાદ આ માણીશું કે વાત ક્યાં પહોંચે છે અને નીલાબા ક્યારે અમેરિકામાં પોતાનો પગ મૂકે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એમાં કશી શંકા નથી, નીલાબાઈ ભારપૂર્વક કહ્યું. તે તો એક બહુ ખાનદાન કુટુંબમાંથી આવે છે અને ઊંચા આદર્શો સાથે ઉછળી છે, વળી ઘણી ઉદાર તો છે જ, વળી તેને તારી કંપની પણ મળી જ રહેશે ને, અને સુરેશ તો વળી આપણા કુટુંબનો એકનો એક જમાઈ તો છે વળી, માટે જ તેની સાથે પણ અનિતા સારી રીતે જ વર્તશે. હું શ્યામ અને અનિતાને વાત કરી રાખીશ અને તમને લોકોને મદદ કરવાનું પણ કહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માતાએ અપાવેલી ખાતરીથી સંતોષ પામીને સુરભિ નિરાંતની નિદ્રામાં પોડી ગઈ. બીજે દિવસે મનોહરલાલને આ યોજનાની વાત કરવામાં આવી ત્યારે તેમણે પત્નીને ચેતવણી આપતા કહ્યું, તમે આ બધા ડખામાં ન પડતા. શ્યામની અને આપણી ફરજ હતી કે સુરભિના લગ્ન કરાવી આપવા, પણ શ્યામના ઘરમાં તેમણે રહેવું કે નહીં વગેરે બાબતો કંઈ કહો છો તેટલી સરળ નથી. શ્યામને આમ કર કે તેમ કર કહેનારા વળી આપણે કોણ? બીજા લોકોની વ્યક્તિગત બાબતમાં આપણે માથું ન મારવું. અરે, પણ શ્યામને તો તેના બનેવીને જ મદદ કરવાની છે ને. જો આપણે કહીશું તે શું ના પાડવાનો છે? અને આમ પણ એકાદ વર્ષ પછી તો સુરેશ નોકરીએ લાગી જ જશે ને. એક વર્ષની જ વાત છે. એ દેશમાં આવા રિવાજો છે કે નહીં રામ જાણે, મનોહરલાલ બોલ્યા. તો વળી નીલાબાએ કહ્યું, તે તમે વળી અમેરિકામાં ક્યાંથી જોયું હોય આ બધું? ગમે તેમ બોલશો નહીં, આ બાબતે હું ચોક્કસ અનિતાને વાત કરવાની જ છું. પોતાના પતિને નીલાબાએ ચોખ્ખું સુણાવી દીધું. કહે છે ને કે માતાનો પ્રેમ બધા સંતાનો માટે સરખો હોય, પણ કંઈ બીજા દેશની તમામ સુખ સાહેબી અને ત્યાંની પરિસ્થિતિ મુજબ આ પ્રકારની વર્તણૂક અને અપેક્ષા રાખવી કે નહીં, એ તો નીલાબાને ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડવાની હતી. પણ આ બધી અપેક્ષાઓ લઈને નીકળવાના હતા એ ચોક્કસ નિર્ધારિત અને નિશ્ચય હતું. તો આવો વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાવાને અમેરિકા જતી વખતે સથવારો પણ મળી ગયો. એક પતિ પત્ની જે અમદાવાદના જ વતની હતા અને તેઓ પણ અમેરિકા જતા હતા. તેમનો પ્રવાસ ઘણો સરળ અને સુખદાયી રહ્યો. અમદાવાદ, મુંબઈ, ન્યુયોર્ક, ઓમાહા જેવો તેમનો પ્રવાસનો માર્ગ હતો. વિમાનમાં તેમને નિરામિષ ભોજન આપવામાં આવ્યું, છતાં તેને તેમણે હાથ સુદ્ધા લગાડ્યો નહીં, તેથી ભૂખ્યા રહેવું પડ્યું. તેમણે કેવળ ફળોનો જ્યુસ જ પીધા કર્યો. ભારતમાં તો સ્નાન કર્યા વિના તે કદી ભોજન કરતા નહોતા, પણ આ લાંબી યાત્રામાં તો તેમ કરવું અશક્ય જ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી ઈઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને રેડિયો પાલનપુર પર. વિમાનમાં બેસવાનો તેમનો આ પહેલો પ્રસંગ હતો. બધું જ તેમને માટે નવું અને ખૂબ જ વિસ્મયકારક હતું. તેમને મૂંઝવણને સમજી જતા તેમના સાથી પ્રવાસી યુગલે તેમને કેટલીક જરૂરી વાતો સમજાવી દીધી, જેમ કે બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો, સીટ ઉપરનો પટ્ટો કેવી રીતે બાંધવો વગેરે. આ બધી મુશ્કેલીઓને તો તેઓ એ જ ક્ષણે ભૂલી ગયા જ્યારે તેમણે પોતાના વહાલા દીકરાને એરપોર્ટ પર લેવા આવેલો જોયો. શ્યામે માનો સામાન લઈ લીધો અને પછી તેને ગાડીના બૂટમાં મૂકી દીધો. આટલી સરસ ગાડી જોઈને નીલાબા તો ખૂબ જ ખુશ થયા અને ગૌરવથી તેમની છાતી ફૂલી ગઈ. તેમણે પૂછ્યું, અમને અનિતાએ જ જે ગાડીનો ફોટો મોકલ્યો હતો તે આ જ ગાડી છે? હા બા, શ્યામે ઉત્તર આપ્યો. અનિતા કેમ આવી નહીં? તેને ઓફિસ જવાનું હતું, તેને પાછા ફરતા ઘણું મોડું થાય છે. અરે, પ્રસૂતિનો સમય આટલો નજીક છે છતાં તે હજી ઓફિસ જાય છે? અહીં તો બા પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રીઓ કામ પર જતી હોય છે. ખૂબ જ વૈભવી ગાડીમાં પીઠ ટેકવીને નીલાબા બેસી ગયા. શ્યામ તેમની સીટનો પટ્ટો બાંધવા નમ્યો અને મોં બગાડીને નીલાબાએ કહ્યું, હું કઈ નાની છોકરી છું કે સીટ ઉપરથી પડી જઈશ? આ પટ્ટો છોડી નાખ. ના બા, આ તો આ દેશનો કાયદો છે. તમે સાંભળી રહ્યા હતા આ અંશોને, અને વાત આ કાયદાઓની પણ છે. આગળ માણીશું કે શું તકલીફ અથવા તો શું મજા આવે છે નીલાબાને અમેરિકામાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનિલાબાએ ધાર્યું હતું કે અનિતા આદરપૂર્વક તેમને લેવા એરપોર્ટ આવશે. એ દુઃખની વાત હતી કે આ કલ્પનાનું ચિત્ર ટુકડે ટુકડા થઈ ગયું હતું. એક આઘાત એમને જરૂર લાગ્યો, કારણ કે જ્યારે અનિતા ભારત આવી હતી ત્યારે તેઓ પોતે પણ એરપોર્ટ પર લેવા ગયા હતા, ભલે ને પછી લાંબો સમય રાહ જોવાની કેમ ન હોય. કેટલીક વાર અનિતાની ખુદની માતા એને લેવા નહીં આવી હોય પણ નીલાબા અચૂક જતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બારીમાંથી બહાર નજર કરતા અમેરિકાના દ્રશ્યો ઝડપથી પસાર થતા જણાયા. અચ્છા, તો આ છે અમેરિકા, તેમણે વિસ્મયથી વિચાર્યું. લાંબા પહોળા રસ્તાઓ, આસપાસના મોટા વૃક્ષો અને કંઈ કેટલીય ગાડીઓ. ગાડીની બહારનું તાપમાન લોહી થીજાવી દે તેટલું ઠંડુ હતું, પણ ગાડીમાં તો ગમી જાય તેટલી ઉષ્મા હતી. આ દેશ અને ભારત વચ્ચે કેટલો બધો તફાવત હતો. કોઈ ભીડ નહીં, સાયકલો વચ્ચે ઘૂસ મારે નહીં, કોઈ ગાયો, બળદો, ઊંટગાડીઓ કે હાટલારીઓ પણ નહીં, કેવળ ખૂબ જ ઝડપથી ચાલતી ગાડીઓ, ગાડીઓ અને હજી વધુ ગાડીઓ. પુરાણોમાં જાત જાતના લોકોનું વર્ણન થયું છે. નાગલોક, યક્ષલોક, કિન્નરલોક, પાતાળલોક, આ કયો લોક હશે? તેમણે એ જ સમયે શ્યામને બોલતો સાંભળ્યો એટલે આ વિચારધારા અટકી ગઈ. એ પૂછી રહ્યો હતો, ઘરે બધા કેમ છે? હર્ષ કેમ છે? અરે, એ તો બહુ તોફાની થઈ ગયો છે. હું આવી રહી હતી ત્યારે મારી સાડીનો પાલવ ખેંચ્યા જ કરતો હતો અને આગ્રહ કરતો હતો કે તે પણ મારી સાથે જ આવશે. પણ પછી જ્યારે તેણે જાણ્યું કે બાપુ તો નથી આવતા, તો તરત પોતાનો આગ્રહ પણ તેણે પડતો મૂકી દીધો. દાદાની આંખનું તો એ રતન બની ગયો છે. તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુ નવલકથાના અંશોને, અને નીલાબા પહોંચી ગયા છે અમેરિકા. અને હવે આપણે વાત કરવાની છે એમના અમેરિકાના જીવન વિશેની. પરંતુ આ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હર્ષ બહુ ભાગ્યશાળી કહેવાય. તેને પોતાના દાદા દાદી બંનેનો પ્રેમ મળે છે. બાપુ પણ જો તમારી સાથે અહીંયા આવ્યા હોત તો બહુ સારું થાત, પણ તું તો એમનો સ્વભાવ જાણે છે ને, એમને તો કસામાં રસ નથી. અહીં આવીને આ બધા વૈભવ અને પોતાની આંખે તે જોઈ શક્યા હોત, પણ તેને બદલે તેમણે તો ત્યાં તટસ્થ જ રહેલું એ જીવનને પસંદ કર્યું છે. અચ્છા, કહેતો ખરો, અનિતાને બાળક આવવાની કોઈ તારીખ આવી છે? કદાચ આવતા અઠવાડિયે. હવેથી તે ઘરે જ રહેશે. એક બાળકી અવતરશે અને ડોક્ટરો કહે છે કે ગર્ભમાં બાળક સારી રીતે ઉછરી રહ્યું છે. નીલાબા ખૂબ જ નિરાશ થયા. તું કુટુંબનો મોટો દીકરો અને તને જો દીકરો આવ્યો હોત તો બહુ સારું થાત, પણ આપણે કંઈ ભગવાન રામ જેવા મોટા રાજા છીએ? આપણને કુંવર આવે તેવી શું જરૂર ભાઈ? બા, આપણે સામાન્ય માણસો જ છીએ. મને એટલી જ ઈચ્છા છે કે બાળક નોર્મલ હોય. પણ એક ગામડામાં ચોથા ધોરણ સુધી ભણેલા નીલાબાને આ તર્કમાં શું સમજ પડે? મોટી લોનની પાછળ ઉભેલું ખૂબ મોટું મકાન તેમણે જોયું. હરિયાળી લોનની આસપાસ ફૂલોના અને અન્ય છોડો પણ હતા. વચ્ચેથી ગાડી હાંકી શકાય તે માટે સિમેન્ટનો એક રસ્તો પણ હતો. નીલાબા વિચારતા હતા કે આવી કઈ આ તો ઓફિસ હશે, પણ ત્યાં તો શ્યામે કહ્યું, બા નીચે ઉતરો, ઘર આવી ગયું. તો આ શ્યામનું ઘર હતું? આટલો સરસ મહેલ શાસ્ત્રીનગરમાં નાનકડા 30x40 ફૂટના ઘર સાથે આની સરખામણી કેવી રીતે થઈ શકે? ઘરના દરવાજે નીલાબા પહોંચ્યા અને તેમને તો માન્યામાં જ ન આવ્યું કે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે ખરેખર તેમની પુત્રવધુ અનિતા જ હતી. સુરભીના લગ્ન

વખતે જોયેલી અનિતા ક્યાં હતી જે રેશમી સાડીઓ અને ઘરેણામાં સાક્ષાત લક્ષ્મી દેવી જણાતી હતી, અને આ અનિતા સહેજે તેવી નહોતી દેખાતી કોઈ દ્રષ્ટિએ નહીં. કેવું દ્રશ્ય અનિતાનું જોયું નીલાભાઈ એનું વર્ણન તો હવે પછી કરીશું, પણ આધુનિકતાનો રંગ તો હોય જ ને, અને એ પણ અમેરિકામાં. આવો માણીએ વિરામ બાદ વાતને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નાના વાળ, ઢીલો ગાઉન, ચાંદલા વિનાનું કપાળ, બંગડીઓ વિનાના હાથ, મંગળસૂત્ર પણ નહીં, નથણી પણ નહીં, કોઈ માછણ જેવી લાગતી હતી. એક જ સ્વીકાર્ય તફાવત એ હતો કે તેની ત્વચા વધુ ગૌરી એટલે કે ગૌરવર્ણી લાગતી હતી. અનિતાએ હસીને પૂછ્યું, બા કેમ છો તમે? મજામાં છું, નીલાબા બોલ્યા અને ઘરમાં દાખલ થયા. પણ તેમને જે સ્વાગત મળ્યું તે તેમણે ધારેલું હતું તે કરતાં ઘણું જ ઓછું નીકળ્યું. તેમને હતું કે તેમની પાસે આવતા જ વહુ નીચી નમીને પગે લાગશે. એ વખતે આશીર્વાદ આપવા માથે છાંટવાના અક્ષત તેમણે પોતાની પર્સમાં હાથ વગા પણ રાખ્યા હતા. તેમણે એમ ધારેલું કે અનિતા તો લીલી રેશમી સાડી અને સુહાગણના અન્ય બધા ચિહ્નો સાથે તૈયાર થઈ તેમનું સ્વાગત કરશે, પણ વાસ્તવમાં આ તો કડવું અને તદ્દન અણધાર્યું દ્રશ્ય હતું. જીવનમાં આવા દ્રશ્યો જ આપણને ધારેલી સ્વપ્નની નગરી કે જેની અપેક્ષાઓ વધુ હોય તેમાં જોવા મળે છે. નીલાબા હજુ તો બીજી કઈ બાબતો જાણશે અને અમેરિકાનો મોહભંગ થશે કે નહીં. સાચી રીતે અને સાચાપણાની મૂર્તિ અને પોતાની સાંસ્કૃતિક વહુ મીનાક્ષીના ગુણો એમને યાદ આવશે કે નહીં, એ બધું

ભુજ હવે હું તમને આવતા એપિસોડમાં કહીશ. આ માટે તમારે આવતા અઠવાડિયે મારી સાથે જોડાવાનું છે. ત્યાં સુધી તમારા અભિપ્રાય આ શો વિશે, રેડિયો પાલનપુર વિશે અને અમારા તમામ શો વિશે તમારે મોકલી આપવાના છે 9512-66-88 પર. અને સાથે સાથે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે એક્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ થકી પણ તમારા પ્રતિભાવ તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. આપ સૌને વિનંતી છે કે આપ અમારી મોબાઈલ એપ્લિકેશન તમારા બંને એટલે કે એન્ડ્રોઈડ અને આઈફોનમાં ડાઉનલોડ કરી શકો અને અમારી સાથે જોડાયેલા રહો. સતત ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના અમારા રેડિયો સ્ટેશનના બિંદુને કેન્દ્રિત કરી અમને માણતા રહો. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે. ફરી મળીશ. હું છું આરજે યાર અને તમારાથી અત્યારે આ શો પરથી અલવિદા કહું છું, પણ આવતા અઠવાડિયે ચોક્કસથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ અભેદ મહાઅરણ્યો મે જૂનમાં આટલી કંગાળ અને વસ્ત્રહીન દશાને પામતા હશે તે મેં કલ્પેલું નહીં. જેમ જેમ સૂર્યનો પ્રકોપ વધતો ગયો તેમ તેમ લીલો રંગ બદલાઈને પીળો કે ખાખી થતો ગયો. પાનખરમાં ખરેલા સાગના પાનના ઢોળાઓ પર જાણે રાખ પથરાઈ હોય તેવા ભાસે છે. વસંતમાં ફૂટેલા નવા પાન હજી બાળ કે કિશોર અવસ્થામાં જ છે, તેથી વૃક્ષો હજી નવપલ્લવિત નથી લાગતા. હું જેને સદાકાળ જલભરી ઝરણાઓથી તૃપ્ત રહેતી અનેક વનસ્પતિઓના ભંડાર સમી માનતો, તે કપિલ મુનિની આ ભૂમિ મેની શરૂઆતથી જળ ઝરણ અને ફળ ફૂલો વિહીન દશામાં આવી ગઈ છે. પાણીની શોધમાં ભટકતા પશુઓ છેક નર્મદા તટે જઈને અટકે છે. ક્ષીણ દેહા નર્મદા પણ ખુલ્લા પથરાર પટમાં શોધવી પડે તેમ જાણે કોઈ નાના ઝરણાની જેમ વહી રહી છે. પથ્થર ઉપર વરસતું સૂર્યાગ્નિ અમને બાળી મૂકે છે. અન્ય ઋતુઓમાં વનોમાં સહેલાઈથી સંતાઈ શકતા પશુઓ અત્યારે એકાદ વૃક્ષ થડ પાછળ રહીને જાતને સંતાડવાનો પ્રયત્ન કરે છે. આશ્રમના ફળિયામાં ઊભા રહી તો પણ સામેથી ધાર પર થઈને નર્મદા તટે જતા હરણો, ચિત્તળ, સસલા, નીલ ગાય કે ક્યારેક દીપડાને પણ સ્પષ્ટ દેખી શકાય છે. પક્ષીઓ પણ હવે છુપા રહી નહીં શકતા. ચાંદની રાતે ઢોળા ઉપર સાગ, સરાઈના થડ અને ડાળ

0: વાયુ જાણે લશ્કરી શિસ્તથી ઉભેલા હોય તેવા લાગે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લેખિત તત્વમસી.
1: दिल से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.
2: तेरी शिकायत कर दूं

નો હતો. આ સ્થળે જ આદિવાસી વિવિધ લક્ષી સહકારી મંડળીની સ્થાપના પણ થઈ. છેક જબલપુરથી સરકારી અધિકારી જાત તપાસ માટે અને સોસાયટીના સભ્યોને મંડળી કેમ ચલાવવી તે સમજાવવા આવેલા. તે દિવસે ગામે ગામથી આવેલા આદિવાસીઓને મેં નવા જ રૂપે જોયા. તેમનો આનંદ, તેમના નૃત્યો, તેમનો ઉલ્લાસ, આ બધું જોઈને મને થતું હતું કે આ પૃથ્વીપટ પર સ્વયં પ્રકૃતિ સિવાય આટલો મુક્ત અને નિર્મળ આનંદ કોઈ અનુભવી શકતું હોય તો તે માત્ર આ વનવાસીઓ. અતિશય ગરીબી, ભૂખમરું, ભવિષ્ય, અનેક પ્રશ્નોને બધું જ આમ સાહજિક આનંદમાં અવગાળી નાખવાની શક્તિ આ અરણ્યકો ક્યાંથી મેળવતા હશે તે હું ક્યારે સમજી શકવાનું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

લગતા ગરમીથી ત્રાસીને હું નાવા ગયો. નાહીને બહાર નીકળ્યો ને બહાર સુપ્રિયા કોઈ સાથે વાત કરતી આવતી હોય તેવું લાગ્યું. સુપ્રિયા પોતે મારા ઘરે આવી હોય તેવો પ્રસંગ જ્વલે જ બનતો. હું બહાર આવ્યો તો સુપ્રિયા જુરકો કંઈક વાતો કરતા હતા.

બંને ઉટલા પાસે આવીને ઊભા. સુપ્રિયાએ કહ્યું, પૂર્યા બે દિવસથી આવી નથી. એકાદ જણ કામ પર ન આવ્યું હોય તો કેન્દ્રમાં કંઈ વાંધો ન આવતો. પૂર્યાની ગેરહાજરીથી સુપ્રિયા ચિંતિત જણાઈ. તેની મને નવાઈ લાગી. તે દિવસે તો હતી, મેં કહ્યું. મંડળી માટે બધા ભેગા થયેલા ત્યારે આખો દિવસ અહીં જ હતી, એ મને ખબર છે. સુપ્રિયાએ કહ્યું. ઝુરકો કશું બોલ્યા વગર ચાલી ગયો. તે દિવસે તમારી સાથે બીવરી આવી ત્યારે તેને કંઈ વાત કરેલી? સુપ્રિયાએ પૂછ્યું. ના, કેમ, કંઈ મુશ્કેલી? મેં પૂછ્યું. ના, પણ પૂર્યા ન આવી હોય તેવું ભાગ્ય જ બને, અને કારણ વગર તે ન આવે તેવું ન હોય. સુપ્રિયા ઉટલા પર બેસતા બોલી. એમાં ઝુરકો કંઈક નવી વાત લાવ્યો એટલે ચિંતા થઈ. સુપ્રિયા અટકી ગઈ. પછી વાત બદલતા બોલી, તમારું તાલુકાનું કામ પત્યું? હા, મેં કહ્યું. અને જિંદા સાગબાન જોવા શ્રીગંગાના મુખ સુધી મને કોઈ લઈ જઈ શકે કે કેમ, તે વાત પણ મેં સુપ્રિયાને પૂછી. લઈ જાઓ તો આપણા બીતુબંગા જ લઈ જાય, સુપ્રિયાએ કહ્યું. બીતુની માં 60 સાલી ટોલામાં જતી આવતી એટલે એ લોકો આ બે છોકરાઓને ત્યાં સહેલાઈથી જવા દે છે. હું તેમને પૂછી જોઈશ, મેં કહ્યું. તમે ન પૂછશો, હું વાત કરું પછી જોઈએ, સુપ્રિયાએ મને કહ્યું અને ઊભી થઈને પોતાના ઘર તરફ ચાલી. પૂર્યાની વાત અધૂરી રહી તેનો થોડો અજંપો મને થયો. ઝુરકો શું વાત લાવ્યો હતો તે સુપ્રિયાને મને કહ્યું નહીં. રાત્રે સૂતા અગાઉ લ્યુસીને પત્ર લખવાની ઈચ્છા હતી, પણ મોડું થયું હતું એથી લખ્યા વગર જ મેં લંબાવી દીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સવારથી હું સુપ્રિયા સાથે કેન્દ્રમાં કામ માટે રોકાયેલો રહ્યો હતો. સુપ્રિયા આદિવાસીઓના પોતાના વિસ્તારોમાં જ કામ મળી રહે તેવું

0: પાડ્યું. વાતાવરણમાં ઉકળાટ છે, એમાં વળી પંખા બંધ, એટલે બંને જણ પરસેવે રેબ છે. સાંજે નિશાળ શરૂ થઈ ગઈ તો વિદ્યાર્થીઓ પણ ઊંચા હતા. પૂર્યા આજ પણ ગેરહાજર હતી, વચ્ચે તો ઘણી નિયમિત આવતી. મેં રામવલીને બોલાવીને પૂછ્યું, તારી બેન કેમ આવી નથી? મરે રે, નહીં આવે તો, કહી તેણે છણકો કર્યો. મેં આગળ કંઈ પૂછવાનું માંડી વાળી. જગત સમસ્તને ચાહતા શીખેલા માનવી પોતાના જ માણસ પ્રત્યે આવો તિરસ્કાર કેમ રાખતા હશે? તે કોયડો હું ક્યારે ઉકેલી શકવાનો નથી. ટેમ્પુડિયો બરાબર ધ્યાનથી લખતો હતો, તેને ભણવાની મજા પડતી હતી. મેં પૂછ્યું, ટેમ્પુડિયા શું લખે છે? ની ચિત્રું હું, તેણે પાટી સંતાડતા શરમાઈને જવાબ આપ્યો. મારા વિદ્યાર્થીઓને લખવું અને ચિતરવું તે અલગ ક્રિયા છે, એ સમજાવતા મને હજી લાંબો સમય લાગશે. અને એક વખત સમજાવ્યા પછી પણ આ બધા ક ચિત્રું હું કે મું કા નામ ચિત્રું હું એમ જ બોલે હે. લખે તો છે જ, લાવ પાટી બતાવ, મેં તેને કહ્યું. તે ડરતો ડરતો આવ્યો, મને પાટી બતાવી તો ગરબડિયા અક્ષરે લાંબુ લાંબુ લખેલું, ભાષા પણ વ્યાકરણના કોઈ ખ્યાલ વગરની, માત્ર છૂટા છૂટા શબ્દો. મારે એને પૂછવું જ પડ્યું કે તેણે શું લખ્યું છે. તેણે શબ્દે શબ્દનો અર્થ સમજાવતા અમને બધાને જે સંભળાવ્યું તેને ગોઠવવા પ્રયાસ કરું તો આવું લખાણ થાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.
1: પ્લીઝ.

મારા કૂતરાનું નામ ટીલીઓ છે, તે ખૂબ બહાદુર છે, કોઈથી તે ડરે નહીં. મેં તેનું નામ રાજા પણ પાડ્યું છે. મારું નામ ટેમ્પુડિયો છે, મારી માએ પાડ્યું હશે. ટેમ્પુડિયાના સર્જનને હું બિરદાવું તો પણ હાજર રહેલી જનમેદની તેને સમજી શકે કે કેમ, તે પ્રશ્ન હતો. મેં ટેમ્પુડિયાને કહ્યું, બહુ સરસ લખ્યું છે. અને પછી મારા વર્ગને પૂછ્યું, ટેમ્પુડિયાનું નામ કોણે પાડ્યું છે, એની માએ કે એની ફોઈએ? જવાબમાં મજાની વાત જાણવા મળી. ટેમ્પુડિયાનો જન્મ સમયે તેની માતા બીજા આદિવાસીઓ સાથે શહેર ગયેલી. પાછા ફરતા તે બધા એક ટેમ્પામાં બેઠેલા. પ્રવાસમાં જ ટેમ્પામાં છોકરાનો જન્મ થયેલો. આ ત્યાંનું નામ ટેમ્પુડિયો પડી ગયું. અરે વાહ, મેં કહ્યું, તારા નામ પાછળ તો મોટો ઇતિહાસ છે. ટેમ્પુડિયો ખુશ થતો થતો પાછો ભણવા બેઠો. રાત્રે મેં સુપ્રિયા પાસેથી મહાભારત લાવીને વાંચવાનું શરૂ કર્યું. રોજ એકાદ કલાક વાંચીશ તેવું નક્કી કર્યું. બંને ત્યાં સુધી નિયમભંગ ન થાય તે જોઈશ. સવારથી મારે ખેતરોનું કામ જોવા જવું હતું. પછી કાગળના કારખાનામાં થોડું રોકાવું હતું. હું ઘરમાંથી બહાર નીકળીને ખેતરો તરફ જવા વળ્યું. લગભગ બધા જ પોતપોતાના કામમાં આવી ગયા હતા. હું મુખ્ય દરવાજા સામેની પસાર થયો કે મેં લીલાભાઈને દોડતા આવતો જોયો. કામ પર આવતા મોડું થાય તો દોડવું પડે એવી કડક શિસ્ત તો અમારી છે જ નહીં. લીલાભાઈ એટલો ઉતાવળે કેમ આવે છે તે જાણવા હું ઊભો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

થોડી દૂરને અંધારે લીલાભાઈ ચીસો પાડતા હોય તેમ મોટા અવાજે કંઈક બૂમરાટા પાડવા લાગ્યા. વાઘ, દીપડો કે એવું કંઈક આ તરફ આવી ગયું હશે, મેં મનોમન વિચાર્યું. ત્યાં સુધીમાં તો લીલાભાઈ દરવાજામાં આવી ગયો. એક ક્ષણે મારા કાન પર મેં ક્યારે ન સાંભળ્યા હોય એવા શબ્દો પડ્યા. પૂર્યા ડાકીન ભયલી, લીલો આવીને મારી પાસે ફસડાઈ પડ્યો અને ફરી બોલ્યો, ઓ રે માં, પૂર્યા ડાકીન ભયલી. તે શું કહેવા માંગે છે હું સમજી ન શક્યો. કદાચ પૂર્યાનું મૃત્યુ પામી હું બાઘો બનીને ઊભો રહ્યો. લીલાએ ફરી જોરથી બધા કામ કરતા માણસોને સંભળાય તેમ એની ચીસ વહાવી. ક્ષણભર સ્તબ્ધતા વ્યાપી ગઈ. વળતી પડે જ ખેતરમાંથી, મધકેન્દ્રમાંથી, કાગળ અને વાંસના કામની જગ્યાએથી પોતપોતાનું કામ બળતું મૂકીને બધા જ બહાર આવી ગયા. કોઈનીએ રજા લેવાની પરવા કર્યા વગર બધા દરવાજામાંથી નીકળીને પોતપોતાના ગામ તરફ રવાના થવા માંડ્યા. ઓફિસમાંથી સુપ્રિયા એકદમ દોડી આવી. કેન્દ્રમાં હજુ થોડા યુવાનો હતા. સુપ્રિયાને અહીં ઊભેલી જોઈને તેઓ બહાર જતા જરા ખચકાયા. ઝુરકા, સુપ્રિયાએ ઝુરકાને કહ્યું, જલ્દી જા ભાઈ, ગણેશ શાસ્ત્રીને ખબર કર. ઝુરકો થોડા વિચારમાં પડ્યો. સુપ્રિયાએ સત્તાવાહી સ્વરે કહ્યું, જલ્દી જા, અને પછી સ્વર નરમ બનાવતા બોલી, તું જ જઈ શકશે ભાઈ, તારા વિના આટલી ઝડપ કોઈની નથી. આટલી ઝડપ શબ્દો સાંભળતા ઝુરકો ચમક્યો અને તેણે નવાઈ ભરી નજરે સુપ્રિયા તરફ જોયું. સુપ્રિયાએ હકારમાં મસ્તક ઝુકાવ્યું અને મલકી, આ રહસ્યમય મૌન વાર્તાલાપ શું થયો હશે હું સમજો ત્યાર પહેલાં તો ઝુરકાએ હરી ખો તરફ દોટ મૂકી. હું સ્વસ્થ થઈ ગયો. મેં પૂછ્યું, શું થયું છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

નથી થશે, પૂર્યાને ડાકણ બનાવી છે તે હવે કરશે કાળો કેર, મારી નાખશે છોકરીને. આટલી વારમાં તો બીતુ સુપ્રિયાના બૂટ લઈને આવી ગયો. બંને ભાઈઓ તીર કામઠા લઈને તૈયાર ઊભા. ચાલો સુપ્રિયાને સાડીનો છેડો કમરે વીંટ્યો અને મને કહ્યું, હું જાઉં છું. હું પણ આવું જ છું, મેં કહ્યું, અને આશ્રમના કાયમી નિવાસીઓને થોડી સૂચનાઓ આપીને અમે નીકળ્યા. હંમેશની હસતી રમતી ગાતી પૂર્યા અચાનક ડાકણ બની જાય તે મારા માન્યમાં ન આવ્યું. એ પરમ મંગલમયી વનકન્યાને માથે આવી પડેલા અશુભ ભાવીની અશંકાને મને વ્યગ્ર કરી મૂક્યો. રસ્તામાં સુપ્રિયાએ મને જે સમજાવ્યું તે પરથી હું એટલું જ સમજ્યો કે ડાકણ થઈ જવા સાથે જ પૂર્યાએ આ અરણ્યમાં રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે. કાં તો તેણે આ અરણ્ય ત્યાગીને જવું પડે અથવા મૃત્યુ સ્વીકારવું પડે. પૂર્યા ડાકીને ભયલી હો નો નાદ થોડા કલાકોમાં જ આતંક બનીને બીજની પીપરિયા અને તેવડથી લઈને જલુરી અને તિલવરાના વનોમાં દાવા નળની જેમ ફેલાઈ જશે. એ વખતે દરેક ટોળા, દરેક કસ્બા અને દરેક પંથનો આદિવાસી એક જ સ્વરે કહેશે, નીચાઈએ ડાકીની હાપે. આ હરીભરી વનરાજીમાં શીઘ્રગામીની નર્મદાને ખોળી સત્યકામ જાબલની ભૂમિમાં ઉછરેલી પૂર્યા જાય તો પણ ક્યાં? કાકરા ખોના શુદ્ધ પારદર્શક જળ, હરી ખોની લીલી છમ હરિયાળી, સાગ સરાઈના વનો અને સદા સત્ય નર્મદાના કોતરો સિવાય જેણે કંઈ જોયું જ નથી એવી એ વનબાળા બીજે ક્યાંય જતી રહે તો પણ જીવે સી પહેરે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

આપણે પોલીસને જણાવીએ તો? મેં સુપ્રિયાને પૂછ્યું. આટલો સમય નથી, સુપ્રિયાએ ઉતાવળે ચાલતા જ જવાબ આપ્યો. વળી શહેરના થાણામાં 2-3 પોલીસ માંડ હશે. પછી જરા રહીને ઉમેર્યું, ને મારે પુરિયાને બચાવવા બીજા 5ને મરવા નથી દેવાના. આવી પરિસ્થિતિમાં પણ સુપ્રિયા આટલું સ્પષ્ટ વિચારી શકે છે તે મને ગમ્યું. તેની દ્રઢતા વધી જતી હતી. અમે ઝડપથી આગળ ચાલ્યા. વચ્ચે વચ્ચે તીર કાંઠા લઈને નિશ્ચલ ભાવે એક જ દિશામાં ચાલ્યા જતા આદિવાસી પુરુષો અમને મળતા રહ્યા. તેમણે જોતા જ મને સમજાઈ જયું કે આ બધા જો એક જ વિચાર એક જ સ્થળે ભેગા થવાના હોય તો પોલીસ તો શું, ખુદ સુપ્રિયા કે ગણેશ શાસ્ત્રી પણ તેમને થંભાવી શકવાના નથી. ઈશ્વર જેવું કંઈ હોય તો માત્ર તે જ હવે પુરિયાને સહાય કરી શકે, અથવા તેનું સર્જેલું એવું બીજું કોઈ આ સૃષ્ટિ પર હોય તો તે. ધોલી ટોલાના વનો સુધી પહોંચતા 10:30 થઈ ગયા. પથ્થરો અને ઢોળાઓ પર સતત ચાલ્યા કરવાથી મારા પગ પર છૂલાતા હતા. ઝાડી ઝાંખરાના ઉઝરડા સુપ્રિયાને હાથ અને ગાલ પર નિશાન છોડતા જતા હતા, પણ તે પૂર્ણ સ્વસ્થ હતી. તેના વિખરાયેલા વાળ, વેર વિખેર મુખભાવ અને અસ્તવ્યસ્ત કપડાં પાછળ તેનું મન કોઈ અતૂટ વિશ્વાસ ધરાવતું હોય તેમ તે નિશ્ચલ ચાલી જતી હતી. ધોલી ટોલા પહોંચતા પહેલા વચ્ચે પાકી સડક પાર કરીને નાળામાં ઉતરી જવાનું થશે. આ રસ્તો મેં પુરિયા સાથે ફરતા આવતા ઘણી વાર જોયો છે. આજે પણ પુરિયા જાણે ગીત ગાતી નાચતી આગળ જતી મને દેખાય છે. 10-1 મિનિટ અમે રોકાયા. બીતુબંગાએ ખભેથી નાની પોટલી ઉતારી તેમાંથી ચણા અને ગોળ કાઢ્યા. અમે ખાધું અને પછી બંને ઝરણામાંથી પાણી લઈ આવ્યા. આ વાતને આપણે ચાલુ રાખીશું આવતા એપિસોડમાં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, આરજે આંજલીની સાથે, ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસીના આ નેક્સ્ટ પાર્ટને સાંભળવા માટે. તમે અમારા દરેક આરજેના શોને પણ સાંભળી શકો છો રેડિયો પાલનપુર પર. અમારી એપ્લિકેશન છે, તેને ડાઉનલોડ કરશો, રેડિયો પાલનપુર જેનું નામ છે. યુટ્યુબ પર અમને સબસ્ક્રાઇબ કરી શકો છો, અથવા તો સોશિયલ મીડિયાના દરેક પેજ સાથે અમારી સાથે સંકળાઈ શકો છો, જ્યાંથી તમને અમારા અવનવા શોની અપડેટ મળતી રહેશે. This is RJ Anjali. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. આજે શિક્ષક દિવસ, તો આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. હા મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે આહુજા હિમાંશુ હરીશભાઈ, જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર. તો ચાલો સાંભળીએ શિક્ષક દિવસ વિશેની વાત.
1: નમસ્કાર પ્રિય શ્રોતાઓ, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. હું છું હિમાંશુ આહુજા, મારો વિષય છે અર્થશાસ્ત્ર, હું જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરું છું. આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ છે કે જેણે તમને માત્ર ભણાવ્યા નથી, પણ જ્યારે તમે હારી રહ્યા હતા ત્યારે તમને હિંમત આપી, જ્યારે તમે રસ્તો ભૂલી ગયા હતા ત્યારે તમને દિશા બતાવી, અને જ્યારે તમને પોતાના પર વિશ્વાસ ન હતો ત્યારે કહ્યું, મને તારા પર વિશ્વાસ છે. જો એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં છે તો મિત્રો, એ જ છે તમારા સાચા શિક્ષક. આજે છે એવો જ એક ખાસ દિવસ, શિક્ષક દિવસ. અને આ સુંદર દિવસની શરૂઆત કરીએ કબીરદાસજીના અમર શબ્દોથી. ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયું બતાય. કબીરદાસજી કહે છે, જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય તો પહેલા કોને ચરણ સ્પર્શવા? તો કબીરજી કહે છે, તો પહેલા ગુરુને નમન કરવું, કારણ કે ગુરુએ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. અને કબીરદાસજીનો બીજો ખૂબ જ સુંદર દોહો છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મળે ના મોક્ષ, ગુરુ બિન લિખે ના સત્યગુ, ગુરુ બિન મીટે ના દોષ. મિત્રો, આ દોહાનો અર્થ ખૂબ ઊંડો છે. ગુરુ વિના સાચું જ્ઞાન જન્મતું નથી. માત્ર પુસ્તકો વાંચવાથી માહિતી મળી શકે, માત્ર મોબાઈલથી જવાબ મળી શકે, પરંતુ જ્ઞાનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેવી રીતે સમજવો, અને જીવનમાં સાચી દિશા કેવી રીતે પસંદ કરવી, એ ગુરુ શીખવે છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન શિક્ષક અને તત્વચિંતક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પણ મિત્રો, શિક્ષક એટલે માત્ર વર્ગખંડમાં ઊભા રહીને પાઠ ભણાવનાર વ્યક્તિ? ના, શિક્ષક તો એ છે કે જે આપણા જીવનમાં જ્ઞાન આપે, સંસ્કાર આપે, હિંમત આપે અને સપનાઓને દિશા આપે. કોઈ સુંદર રીતે કહી ગયું છે કે શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, આપસે અપની પહેચાન કરા દે, મુશ્કેલો સે લડકર આગે બઢ જાઓ તુમ, વ તુમે ઇતના સમજદાર બના દે, તરાશ દે હીરે કી તરહ તુમકો, દુનિયા કે રાષ્ટ્રો પર ચલના સિખા દે. શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, શિક્ષક વહી હૈ જો જીના સિખા દે. અને ખરેખર મિત્રો, શિક્ષક આપણને માત્ર જીવવાનું નહીં પણ સાચી રીતે જીવવાનું શીખવે છે. મિત્રો, એક દીવા વિશે વિચારજો. દીવો જ્યારે બળે છે ત્યારે શું થાય? તે પોતે ધીમે ધીમે ઓગળે છે, પોતાનું તેલ ખર્ચે છે, પોતાની જાતને બાળે છે, પણ બદલામાં બીજાને પ્રકાશ આપે છે. દીવો ક્યારેય પૂછતો નથી, હું બળું છું તો મને શું મળશે? તે બસ બળતો રહે છે જેથી કોઈ બીજાને અંધકારમાં રસ્તો દેખાય. અને મિત્રો, શિક્ષક પણ એવો જ દીવો છે. શિક્ષક પોતાના જીવનનો સમય આપે છે, પોતાનો અનુભવ આપે છે, પોતાનું જ્ઞાન આપે છે. ક્યારેક પોતાની ચિંતા ભૂલીને પણ વિદ્યાર્થીના ભવિષ્યની ચિંતા કરે છે. એક શિક્ષક કદાચ દરરોજ એક જ પાઠ ભણાવે, પરંતુ એને ખબર હોય છે કે આ પાઠ કોઈના જીવનનું આખું ભવિષ્ય બદલી શકે છે.

એટલે જ શિક્ષક પોતે મહેનતના તાપમાં બળે છે, જેથી વિદ્યાર્થીના જીવનમાં સફળતાનો પ્રકાશ ફેલાય. દીવો પોતે અંધકારમાં રહે છે, એ જ એક સારા શિક્ષક કદાચ એક વ્યક્તિ હોય, પણ તે હજારો જીવનને પ્રકાશિત કરી શકે છે. અને હવે મિત્રો, શિક્ષકને હું એક બીજી વસ્તુ સાથે સરખાવું તો તે છે પારસમણી. કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનામાં બદલાઈ જાય, પણ અહીં એક વાત વિચારવા જેવી છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ શિક્ષક માણસની અંદરનું પરિવર્તન કરે છે. એક શરમાળ બાળકને આત્મવિશ્વાસ આપે છે, એક નબળા વિદ્યાર્થીને હિંમત આપે છે, અને એક ભટકતા યુવાનને દિશા આપે છે, અને એક સામાન્ય વિદ્યાર્થીમાં છુપાયેલી અસાધારણ ક્ષમતાને બહાર લાવે છે. અને એટલે જ પારસમણી લોખંડને સોનું બનાવે છે. જ્યારે શિક્ષક એક વિદ્યાર્થીને, એક વ્યક્તિને ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ બનાવે છે. મિત્રો, મારા માટે શિક્ષકના જીવનના બે રંગ ખૂબ સુંદર છે. એક સફેદ ચોકનો રંગ અને બીજો કાળા પાટિયાનો રંગ. આ બે રંગો વચ્ચે શિક્ષક પોતાનું આખું જીવન પસાર કરે છે, અને બદલામાં વિદ્યાર્થીના જીવનમાં સપનાઓના રંગ ભરે છે, સફળતાના રંગ ભરે છે, આત્મવિશ્વાસના રંગ ભરે છે, અને ભવિષ્યના અસંખ્ય રંગો ભરી દે છે. શિક્ષક પોતે બે રંગોમાં જીવન વિતાવે, જેથી વિદ્યાર્થીનું જીવન અનેક રંગોથી ભરાઈ શકે. જેમ કુંભાર માટીને ચાકડા પર મૂકે, ક્યારેક તેને દબાવે છે, ક્યારેક તેને આકાર આપે છે, ક્યારેક ફરીથી સુધારે છે, તેમ શિક્ષક પણ વિદ્યાર્થીને ઘડે છે. ક્યારેક શિક્ષક ટકોર કરે તો તે કઠોર લાગે, પણ યાદ રાખજો, શિક્ષક આપણને તોડવા માટે નહીં, પણ આપણને ઘડવા માટે ટકોર કરે છે. અને આ વાતને એક કવિતા ખૂબ સુંદર રીતે કહી છે. હર પ્રકાર સે નાદાન થે તુમ, હર પ્રકાર સે નાદાન થે તુમ, ગીલી મિટ્ટી સે સમાન થે તુમ, આકાર દેકર તુમે ઘડા બના દિયા, આજ અપને પેરો પર તુમે ખડા કર દિયા. મિત્રો, કાચી માટીને ઘડો બનાવવા સમય લાગે, એ જ રીતે વિદ્યાર્થીને વ્યક્તિત્વ બનાવવા માટે પણ સમય લાગે. અને એ સમય, એ મહેનત, એ ધીરજ, એ માર્ગદર્શન એક શિક્ષક આપે છે. મારા માટે શિક્ષક એ સૂર્ય સમાન છે. સૂર્ય પોતે પ્રકાશિત છે, આપણે ચંદ્ર સમાન છીએ. ચંદ્ર સૂર્યનો પ્રકાશ લઈને રાત્રિના અંધકારમાં ચમકે છે, એ જ રીતે શિક્ષક જ્ઞાનનો સૂર્ય છે, અને વિદ્યાર્થી એ જ્ઞાનનો ચંદ્ર છે. શિક્ષક પાસેથી મળેલા જ્ઞાનના પ્રકાશથી જ આપણે જીવનમાં ચમકી શકીએ. ઇતિહાસમાં એક સામાન્ય બાળક યોગ્ય ગુરુના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો, અને તેની પાછળ હતા આચાર્ય ચાણક્ય. એટલે જ એક પ્રચલિત કહેવત છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. કારણ કે શિક્ષકની ગોદમાં માત્ર વિદ્યાર્થી નથી ઉછરતો, ત્યાં ભવિષ્ય ઉછરે છે. મિત્રો, દરેક વિદ્યાર્થીની આંખોમાં એક સપનું હોય, પણ માત્ર સપનું જોવાથી સપનું પૂરું નથી થતું. સપનાને ઊંચી પાંખ આપનાર શિક્ષક છે. જ્યારે વિદ્યાર્થી થાકી જાય, શિક્ષક કહે છે કે હજી પ્રયત્ન બાકી છે. જ્યારે વિદ્યાર્થી હારી જાય, ત્યારે શિક્ષક કહે છે આ અંત નથી, આ શરૂઆત છે. અને જ્યારે વિદ્યાર્થી પોતાની ક્ષમતા પર શંકા કરે, ત્યારે શિક્ષક કહે છે મને તારામાં વિશ્વાસ છે. અને મિત્રો, ક્યારેક આ ચાર શબ્દો જ એક જીવન બદલી નાખે છે. આજનો ટેકનોલોજી યુગમાં ગૂગલ છે, યુટ્યુબ છે, અને એઆઈ પણ છે. એક સવાલ પૂછો અને જવાબ મળી જાય. પણ મિત્રો, જવાબ મળી જવો એટલે જ્ઞાન મળી જવું? ના, એઆઈ કહી શકે શું કરવું, પણ શિક્ષક શીખવે શું કરવું જોઈએ. ટેકનોલોજી ઝડપ આપી શકે, પણ જીવનને સાચી દિશા તો શિક્ષક જ આપે છે. શિક્ષકના હાથમાં ચોક નથી, એક આખી પેઢીનું ભવિષ્ય છે. તો મિત્રો, હવે અંત તરફ આગળ વધતા પહેલા હું દરેક શિક્ષક માટે કેટલીક પંક્તિઓ કહેવા માંગુ છું. હારે હોય ઇન્સાન કે ભીતર ન તૂટને વાલી ઉમ્મીદ જગા દે, કરમ મારા એટલા સારા કે એવા શખ્સને ભગવાન મારા ગુરુ બનાવે. નથી કોઈ શબ્દ કેવી રીતે કરું આભાર, બસ જોઈએ દરેક પળ આપ સૌના આશીર્વાદ. હું જ્યાં આજે છું તેમાં છે મોટું યોગદાન આપ સૌનું. જેમણે આપ્યું છે મને આટલું જ્ઞાન. અને સાચે જ શિક્ષક સૌથી મોટી ખુશી તો શું હશે કે વિદ્યાર્થીની સફળતા. એટલે જ એક સુંદર પંક્તિ છે જેની સફળતા

પાયાનું માપદંડ મારું સફળ થઈ જવું છે, કે જેની સફળતાના પાયાનું માપદંડ મારું સફળ થઈ જવું છે, એ જ ગુરુના વાત્સલ્યની સૌથી સશક્ત પરિભાષા છે। તો ચાલો આપણે સૌ આપણા ગુરુને નમન કરીએ। હે ગુરુવર, જો ક્યારે મેં તમારો અનાદર કર્યો હોય તો ક્ષમા કરજો। તમારા નિર્મળ અને નિસ્વાર્થ સ્વરૂપને હું માનવતાની પરિભાષા માનું છું। તમારો આશીર્વાદ મારા શિષ્ય પર સદૈવ રાખજો। ભટકી ગયો હું જીવનમાં તો પણ હું આ આપના રથના સારથી માનું છું, કારણ કે ગુરુ એક છે જે રસ્તો બતાવે, જે પડી ગયા પછી ઊભા કરે, જે હારી ગયા પછી આશા આપે, અને જે આપણને આપણી પોતાની ઓળખ કરાવે। તો પ્રિય શ્રોતાઓ, આ શિક્ષક દિવસ પર એક ક્ષણ માટે તમારા જીવનના એ શિક્ષકને યાદ કરજો જેમણે કદાચ તમને એક વખત કહ્યું હશે કે તું કરી શકીશ। શક્ય છે કે આજે તમે જ્યાં છો તેમાં તમારા માતા પિતા પછી કોઈ શિક્ષકનો પણ એક મોટો હિસ્સો હશે, કારણ કે શિક્ષક માત્ર ભણાવતા નથી, તે જીવન ઘડે છે। શિક્ષક માત્ર પાઠ નથી લખાવતા, તે ભવિષ્ય લખે છે। શિક્ષક માત્ર સપના નથી બતાવતા, તે સપનાઓને પાંખ આપે છે। અને અંતમાં ફરી એકવાર કબીરદાસજીનો શબ્દો, ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, ગુરુ ગોવિંદ દો ઉખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ્યુ બતાય। તમામ આદરણીય શિક્ષકો ને હૃદયપૂર્વક નમન। આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ। અને અંતમાં એક જ વાત, કે શિક્ષક વહી હૈ જો જીના સિખા દે, આપસે અપની પહેચાન કરા દે, આપસે અપની પહેચાન કરા દે। હું છું તમારો મિત્ર હિમાંશુ આહુજા। ફરી મળીશું નવી વાતો અને નવા વિચારો સાથે રેડિયો પાલનપુર ઉપર।

તમે સાંભળી રહ્યા હતા શિક્ષક દિવસ વિશેની વાત આહુજા હિમાંશુ સાથે. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. તો તમારા પ્રતિભાવ અમારા રેડિયોના પેજ ઉપર આપવાનું ભૂલશો નહીં. અમારો વોટ્સઅપ નંબર છે 95 12 99 66 88. આવજો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર પાલક, કેમ છો? આજનો દિવસ બહુ ખાસ છે. આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે આપણા જીવનમાં ક્યારેક કડક બનીને આવે છે, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક માર્ગદર્શક બનીને, અને ક્યારેક માતા પિતાની જેમ સાચો રસ્તો બતાવે. હા, હું વાત કરી રહી છું આપણા શિક્ષકોને. તમે ક્યારેય વિચાર્યું છે કે શિક્ષક એટલે શું? શું શિક્ષક માત્ર ક્લાસમાં ઊભા રહીને પાઠ ભણાવે છે? ના, શિક્ષક જ્યારે આપણને કંઈ જ ખબર ના હોય ત્યારે જ્ઞાન આપનાર, જ્યારે આપણે ડરી જઈએ ત્યારે હિંમત આપનાર, જ્યારે આપણે હારી જઈએ ત્યારે કહે તો ફરી પ્રયત્ન કર, તું ચોક્કસ કરી શકીશ. યાદ કરો તમારા સ્કૂલના એ દિવસો, એ ક્લાસરૂમ, એ બ્લેકબોર્ડ, એ ચોકનો અવાજ, બારીમાંથી આવતો એ પવન અને શિક્ષકનો એ અવાજ, બધા શાંત બેસો અને તરત આખો ક્લાસ શાંત થઈ જાય. પછી 5 મિનિટ પછી પાછળથી કોઈ હશે એટલે શિક્ષકની નજર સીધી એના ઉપર. આ નાની નાની યાદો જ આપણા જીવનને સૌથી સુંદર બનાવે છે. ક્યારેક શિક્ષકની એ ડાંટ આપણને ગમતી નથી, લાગતું આ સર મને જ કેમ કહે છે, આ મેડમ મને જ કેમ ઊભી કરે છે, પણ આજે સમજાય છે કે એમની એ બોલમાં પણ પ્રેમ હતો. શિક્ષક આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, આપણને જીવનના પાઠ શીખવે છે. સમયનું મહત્ત્વ, શિસ્તનું મહત્ત્વ, મહેનતનું મહત્ત્વ અને સૌથી વધારે પોતાના ઉપર વિશ્વાસનું મહત્ત્વ. ચાલો આજે એક નાનું કામ કરીએ. તમારા જીવનમાં જે શિક્ષક સૌથી વધારે ખાસ રહ્યા છે એને યાદ કરો. આંખો બંધ કરો અને એમની કોઈ એક એવી વાત યાદ કરો જે તમને આજીવન યાદ રહી ગઈ છે. ક્યારેક કદાચ તેમણે તમને કહ્યું હશે તારામાં બહુ ટેલેન્ટ છે, અથવા તો એવું કહ્યું હશે કે હાર માનવાની જરૂર નથી, તો કદાચ તારા માર્ક્સ ઓછા છે પણ તું મહેનત કરીશ તો વધુ કરી દઈશ, એવું કહ્યું હશે. તમારા જીવનમાં એ શિક્ષક આજે પણ જીવતા હશે. તો આજે ટીચર્સ ડે પર ફક્ત સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકવાને બદલે એક ફોન કરો, એક મેસેજ કરો અને કહો, સર મેડમ તમે મને જે શીખવ્યું છે હું આજે પણ એ યાદ રાખું છું. વિશ્વમાં ઘણી બધી ભેટો છે પણ શિક્ષકના જીવનમાં પોતાના વિદ્યાર્થીની સફળતાથી મોટી કોઈ ભેટ જ નથી. શિક્ષક એક એવો દીવો છે જે પોતે પ્રકાશે અને બીજાના જીવનને પ્રકાશિત કરી દે છે. તો ચાલો આજે તમારા શિક્ષકને જરૂરથી ફોન કરો અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ મસ્ત મજાની ગીત પછી. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો પાલનપુર.

ચાલો આજે એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. તમારા ફેવરિટ ટીચર કોણ હતા? હા, તમે સાચું સાંભળ્યું, તમારી સ્કૂલમાં એવા તો કોઈ શિક્ષક હશે જ કે જેને જોઈને તમને એવું લાગતું હશે કે વાહ, આજે તો મજા પડી જશે. અને એવા પણ કોઈ હશે કે જે એમને જોઈને તમને એમ થતું હશે કે હાય હાય, આ ક્યાંથી આવી ગયા. દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મનપસંદ શિક્ષક હોય છે અને એક એવા શિક્ષક હોય છે જેને જોઈને ધબકારા વધી જાય. કોઈને ગણિતના સર ગમે, કોઈને ગુજરાતીના, કોઈને સાયન્સના, તો કોઈને પીટીના. અને કોઈ વિદ્યાર્થીઓને તો એ શિક્ષક ગમે જે પરીક્ષા પહેલાં કહે આજે હોમવર્ક નહીં આપું. પણ મનપસંદ શિક્ષક માત્ર એટલા માટે મનપસંદ નથી બનતા કે તેઓ હોમવર્ક ઓછું આપે છે. તેઓ મનપસંદ એટલા માટે બને છે કારણ કે આપણને સમજે છે. ક્યારે આખો ક્લાસ આપણને ન સમજે, પણ શિક્ષક સમજી જાય છે કે વિદ્યાર્થીના મનમાં શું ચાલે છે. કોઈ વિદ્યાર્થી શાંત બેઠો છે ત્યારે શિક્ષક એને જઈને પૂછે શું થયું બેટા, ત્યારે આ એક પ્રશ્ન વિદ્યાર્થી માટે ઘણો મોટો બને. કદાચ તમારા જીવનમાં એવા કોઈ શિક્ષક હશે જેને તમે વર્ષોથી નથી મળ્યા, પણ તેમનો અવાજ, તેમની નોટ્સ, તેમની વાતો, તેમનું સ્મિત એ તમને હજી પણ યાદ છે. આ ટીચર્સ ડે પર તેમને યાદ કરો, શક્ય હોય તો તેમને સંપર્ક કરો અને કહો કે હું તમને બહુ યાદ કરું છું સર. અને એક નાનું લિસનર ચેલેન્જ, આજે તમે તમારા શિક્ષકને ત્રણ શબ્દોમાં શું કહેશો? થેન્ક યુ, યુ ઇન્સ્પાયર્ડ મી, યુ ચેન્જ માય લાઈફ, કે પછી સાદુ, સર મેડમ તમે બેસ્ટ છો. જે શબ્દો દિલથી આવે એ જ સૌથી સુંદર છે. તો આજે તમારા મનપસંદ શિક્ષકને દિલથી સલામ, અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

0: હોમવર્ક ક્યાં છે?
1: સર ઘરે રહી ગયું.
0: પેન ઘરે રહી ગયું. બુક એ પણ ઘરે રહી ગઈ. તો તું પણ ઘરે રહી ગયો હોત તો? આવો સંવાદ આપણે કેટલાય લોકોએ બાળપણમાં સાંભળ્યો છે. સ્કૂલમાં શિક્ષકની એ બોલચા ખાવાની પણ બાળપણનો એક ભાગ હતો. ક્યારેક બેન્ચ ઉપર ઊભા થઈ જવું, ક્યારેક ક્લાસથી બહાર નીકળી જવું, ક્યારેક આખું પાનું લખવું, તો ક્યારેક 100 વાર લખવા મળવું, તો ક્યારેક ઘણી બધી વાર તો પેરેન્ટ્સને બોલાવવા. અને આજે એ વાતો આપણને હસાવે છે. એ સમય લાગતો હતો કે આ શિક્ષક બહુ સ્ટ્રિક્ટ છે, પરંતુ આજે વર્ષો પછી સમજાય છે કે કડકાઈ પાછળ કાળજી પણ હતી. જેમ માતા પિતા આપણને ભૂલ કરતા રોકે ને, એમ શિક્ષક પણ ખોટા રસ્તે જતા અટકાવે છે. જો શિક્ષક કહે સમયસર આવો, તો એ માત્ર સ્કૂલ માટે ન હતું, આપણા જીવનમાં પંક્ચ્યુઅલ બનવાનું હતું. સાચું બોલો, એ માત્ર પરીક્ષા માટે ન હતું, જીવન માટે હતું. મહેનત કરો, એ માત્ર માર્ક્સ માટે ન હતું, ભવિષ્ય માટે હતું. અને જો કોઈ શિક્ષકની બોલચા આપણને યાદ આવે છે, તો ગુસ્સો ન કરો, સ્મિત કરો, કારણ કે કદાચ એ બોલશે, તમને એવી ભૂલથી બચાવશે, અને તમને એનું મહત્ત્વ ત્યારે નહીં અત્યારે સમજાયું હશે. અને આજે એક મજેદાર સવાલ, તમને સ્કૂલમાં સૌથી વધારે કઈ વાત માટે બોલચા પડતી હતી? હોમવર્ક, લેટ આવવા માટે, વાતો કરવા માટે, કે પછી ટિફિન ખાઈ જવા માટે? તમે રેડિયો સાંભળતા હોય તો અમને જરૂરથી જવાબ આપજો. અને એક ગંભીર વાત, એક શિક્ષક વિદ્યાર્થીને બોલે છે, પણ એ શિક્ષકના પરિણામના દિવસે સૌથી પહેલાં એમ જ પૂછે, કેમ ગયું? વિદ્યાર્થી સફળ થાય ત્યારે સૌથી વધુ ખુશ થનાર વ્યક્તિઓમાં શિક્ષક હોય. એટલે આજે કહીએ, તમારી બોલચા માટે થેન્ક યુ, કારણ કે શિક્ષકનો કડક સ્વભાવ જ એ જીવનભરની શીખ બની જાય છે.
2: Yeah.

क्लासरूम, 40 विद्यार्थियों, 40 चेहरा, 40 अलग अलग स्वभाव, 40 अलग सपना। કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર, કોઈને એક્ટર, કોઈને પોલીસ ઓફિસર, કોઈને ખેલાડી, કોઈને રાઇટર, અને કોઈને તો હજી ખબર જ નથી કે એને શું બનવું છે। પણ શિક્ષક શું કરે છે? શિક્ષક દરેક બાળકમાં રહેલી શક્યતા શોધે છે। કોઈ વિદ્યાર્થી ખૂબ શાંત હોય છે, કોઈ બહુ બોલકું, કોઈ અભ્યાસમાં આગળ હોય છે, કોઈ રમતગમતમાં, કોઈ સંગીતમાં, કોઈ ચિત્રમાં। સારો શિક્ષક કહે છે દરેક બાળક અલગ છે, પણ દરેક બાળક ખાસ છે। ક્યારેક વિદ્યાર્થી પોતાનામાં વિશ્વાસ ગુમાવી દે છે, ત્યારે શિક્ષક કહે છે તું કરી શકીશ। આ ચાર શબ્દો બહુ કોમન છે, પણ બાળક માટે આ ચાર શબ્દો આખી દુનિયા બની જાય છે। કોઈ વૈજ્ઞાનિકની સફળતા પાછળ એક શિક્ષક હશે, કોઈ ડૉક્ટરની સફળતા પાછળ શિક્ષક હશે, કોઈ કલાકારની સફળતા પાછળ તો કોઈ, અને કદાચ આવતીકાલના એ મહાન શિક્ષકની પાછળ પણ આજનો કોઈ શિક્ષક ઊભો હશે। એટલે શિક્ષકનું કામ માત્ર પેઢીઓને ભણાવવાનું નથી, પણ શિક્ષક બની આવતી અનેક પેઢીઓ બનાવે છે। ચાલો કલ્પના કરીએ, જો તમારા શિક્ષકે તમને ક્યારેય પ્રોત્સાહન ના આપ્યું હોત તો શું તમે કદાચ જે ક્ષેત્રમાં છો, જે ટેલેન્ટને તમે ઓળખ્યા છો, એ થઈ શક્યું હોત? શું તમારું સ્વપ્નું પૂરું થઈ શક્યું હોત? તો ચાલો તમારા જીવનના એ શિક્ષકને યાદ કરો, અને હું મળું છું આ મસ્ત મજાના ગીત પછી।

0: ચાલો આજે એક અજીબ કલ્પના કરીએ. જો શિક્ષકો દુનિયામાં હોત નહીં તો આપણને શીખવાડત કોણ? આપણને ગણિત કોણ સમજાવત? આપણને અક્ષર જ્ઞાન કોણ આપત? આપણને સાયન્સના એ એક્સપેરિમેન્ટ કોણ કરાવત? અને પરીક્ષા પહેલા કોણ કહેતું બધું રિવાઇઝ કર્યું કે નહીં? અને સૌથી મોટો સવાલ, આપણને જીવન જીવવાનું કોણ શીખવાડતું? આપણે ઇન્ટરનેટ ઉપરથી બધી જ માહિતી મેળવી શકીએ, પુસ્તકમાંથી વાંચી શકીએ, વિડીયો પણ જોઈ લઈએ, પણ જ્ઞાન અને સમજણ વચ્ચેનો તફાવત એ કોણ સમજાવે? એ છે શિક્ષક. શિક્ષક આપણને માત્ર જવાબ નથી આપતા, ક્યારેક આપણને પ્રશ્નો પૂછવાનું શીખવે છે, અને એ બહુ મોટી વાત છે. આજના સમયમાં ટેકનોલોજી બહુ આગળ છે, પણ શિક્ષકની જરૂરિયાત એટલી જ વધુ છે. કારણ કે બાળકને માત્ર માહિતી નહીં, માર્ગદર્શન જોઈએ. માત્ર પુસ્તક નહીં, પ્રેરણા જોઈએ. માત્ર માર્ક્સ નહીં, આત્મવિશ્વાસ જોઈએ. અને આ બધું શિક્ષક આપે છે. તો આજે એક કલ્પના કરો, તમે તમારા એ જીવનના બધા જ શિક્ષકો ઊભા છે અને તેની સામે તમે શું કહેશો? કદાચ આઈ એમ સોરી સર, તમારી એ વાત મને ત્યારે ન સમજાય, અથવા થેન્ક યુ મેડમ, તમે મારી ઉપર વિશ્વાસ કર્યો, માત્ર આભાર. શબ્દો નાના છે પણ લાગણી મોટી છે. આજે ટીચર્સ ડે પર તમારા શિક્ષકને એક નાનકડી ખુશી આપો. એક ફોન, એક મેસેજ, એક મુલાકાત. કારણ કે શિક્ષકને યાદ કરનાર વિદ્યાર્થી શિક્ષક માટે સૌથી સુંદર યાદ છે.
1: કાન મે લગતી હૈ ના યે આવાજ? પતા હૈ કમાલ કી બાત ક્યા હૈ? યે ચોક કો ઉપર સે હલકા સા તોડ દો તો યે ચૂચૂ નહીં કરતી. એક છોટા સા ટુકડા, એક છોટા સા ચેન્જ, યહી ફરક હોતા હૈ ક્યું મે ઓર ક્યું નહીં મે.

સમય કેટલો ઝડપથી પસાર થાય છે નહીં. જે વિદ્યાર્થીઓ ક્યારે સ્કૂલની બેન્ચ ઉપર બેસતા હતા આજે શિક્ષક બનીને પોતે ક્લાસરૂમમાં છે. જે ક્યારે પોતાના શિક્ષકને કહેતા હતા કે સર નથી સમજાતું, એ આજે બીજા બાળકને એક્સપ્લેનેશન આપે છે. કદાચ પોતે પોતાના શિક્ષકને યાદ કરે છે. આ જ છે શિક્ષણની સુંદર પરંપરા. એક દીવો બીજા દીવાને પ્રગટાવે છે અને પ્રકાશ વધતો જાય છે. એક શિક્ષકની સૌથી મોટી સફળતા શું? એની સેલેરી, એનું ડેઝિગ્નેશન, એની સ્કૂલ? ના, શિક્ષકની સૌથી મોટી સફળતા છે તેનો સફળ વિદ્યાર્થી. જ્યારે વિદ્યાર્થી પાછો આવીને કહે છે ને કે સર હું આજે જ્યાં છું ત્યાં તમારો ફાળો છે, એ ક્ષણે એક શિક્ષકને લાગે છે કે

મારી મહેનત સફળ થઈ. કેટલીક વાર શિક્ષકના જીવનમાં એવા વિદ્યાર્થી આવે છે કે જેને એ વર્ષો પછી પણ યાદ રાખે છે. કોઈ વિદ્યાર્થીનું સ્મિત, કોઈ વિદ્યાર્થીની મસ્તી, કોઈના સવાલ, કોઈની સફળતા, બધું જ એક ટીચરને ઓલવેઝ યાદ રહે છે. અને આપણે એક વચન લઈએ, આપણા શિક્ષકોએ આપણને જે સંસ્કાર આપ્યા છે તેને આગળ પહોંચાડીશું. નાના બાળકોને ભણાવીને, સાચી સલાહ આપીને, કોઈ નિરાશ વ્યક્તિને હિંમત આપીને, કારણ કે શિક્ષણ માત્ર ક્લાસરૂમમાં નથી હોતું, જ્ઞાન વહેંચાય છે ત્યાં શિક્ષણ થાય છે, અને કોઈના જીવનમાં પ્રકાશ આવે છે ત્યાં એક શિક્ષકની છાપ

અને આજ આપણા કાર્યક્રમનો એન્ડ. પણ શિક્ષક વિશેની વાતના આ છેલ્લા ભાગમાં આભાર ન કહીએ એ તો શક્ય જ નથી, કારણ કે જે વ્યક્તિ આપણો હાથ પકડીને પહેલી વાર લખતા શીખવાડ્યું છે, જે વ્યક્તિએ આપણી ભૂલો સુધારી છે અને એમ કહ્યું છે કે ડરશો નહીં, જે વ્યક્તિએ કહ્યું કે ફરી પ્રયાસ કરો, અને જે વ્યક્તિએ કદાચ આપણા કરતાં પહેલાં આપણામાં રહેલી એ કેપેબિલિટીને જોઈ છે, એવા દરેક શિક્ષકને આજે દિલથી સલામ. શિક્ષક કદાચ આપણા જીવનમાં થોડા વર્ષો માટે આવે છે, પણ એમની શીખ આખું જીવન સાથે રહે છે. તેમની કોઈ એક વાત, એક સલાહ, એક પ્રોત્સાહન વર્ષો પછી પણ યાદ આવે છે, અને ત્યારે જ સમજાય છે કે એ ટીચર ત્યારે સાચા હતા. તો આજે શિક્ષકને યાદ કરવાનો બેસ્ટ દિવસ કોઈ હોઈ ન શકે. કદાચ તમને લાગશે કે હું શું બોલીશ, પણ તમારા બે શબ્દો પણ તમારા શિક્ષક માટે બહુ મહત્ત્વના છે. શિક્ષક માટેની એક સૌથી સુંદર વાત, જ્યારે શિક્ષક પોતાનું જીવન ઘડે કે ન ઘડે, તે બીજાના જીવનને ઘડવામાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે, અને કદાચ એટલા માટે જ તો શિક્ષકનું સ્થાન કોઈ નથી લઈ શક્યું. આપણે નથી કહેતા ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. કારણ કે ગોવિંદથી પણ ગુરુ મહાન, કારણ કે ગુરુએ તો ગોવિંદને સમજતા શીખવાડ્યું છે ને. તો ધીસ ઇઝ આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો પાલનપુર 90.4 FM. આપ સર્વેને શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ. એક સારો શિક્ષક જીવન બદલી શકે છે. તમે મસ્ત રહો, વ્યસ્ત રહો અને

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું.

0: છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.